228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. આજે બુધવાર ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર જ્યેષ્ઠ દિનાંક 27 સત્સાત 1948 તારીખ 17 જૂન 2026 પ્રચલિત તિથિ જેઠ સુદ 30 વિક્રમ સંવત 2082 સવારના 5:58 અને 55 સેકન્ડ થઈ છે. આરંભ કરી છે પ્રથમ સભાના કાર્યક્રમો મંગળ સ્વરથી.

0: સિકંદર તું અત્યારે દિલ્લી જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપણી દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રૂપિયા પેમેન્ટ રહી ફક્ત પૈસા મોકલવા માટે છે.
1: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો સતર્ક રહો.
2: ભિક્ષુવાન બાબતમાં સ્વરમાં નરસિંહ મહેતાની રચના.

0: no es suena, a pesar de ya, Peyton Dasley. Karakaren pertsona bat zan berea eta akal zuarena buzkabera partei. Rezukaritzea eta usia maide. Zangar bat zaite bat amaitan usaitze, jamanla kolmo opeuk amaitana paida. Batanitze, zegi taram zianina.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી ગરમસિયાણી. આજની કૃષિ માહિતીમાં જોઈશું જમીનમાં ખોડનો ઉપયોગ અને તેના ફાયદાની વાત. મિત્રો, ખેતીમાં એકના એક પાકનું વાવેતર કરવું તથા પિયતની સગવડતા હોય તેવા વિસ્તારોમાં એક વર્ષમાં 3-4 પાકો ખેડૂતો લેતા થઈ ગયા છે, જેની સામે જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય કાર્બન ન હોવાને કારણે ઉત્પાદન ઘટતું જાય છે. જમીનમાં સેન્દ્રીય કાર્બન વધારવા ખેતીનો કચરો, છાણું, ખાતર, સેન્દ્રીય ખાતર કે પછી જુદા જુદા પ્રકારના ખોળ આવે છે, જેવા કે દિવેલીનો ખોળ, લીંબોળીનો ખોળ, મગફળીનો ખોળ, કરંજીનો ખોળ, મવડાનો ખોળ જમીનમાં આપવા જોઈએ. આજે આપણી ખેતીમાં વપરાતા જુદા જુદા ખોળની વાત કરીશું. સૌ પ્રથમ ખોળના પ્રકારની વાત કરીએ તો મિત્રો, ખોળ બે પ્રકારના છે, ખાદ્ય અને અખાદ્ય ખોળ. ખાદ્ય ખોળ કે જે પશુઓના દાણ અને અન્ય ખાદ્ય ચીજ બનાવવામાં ઉપયોગ થાય છે, દાખલા તરીકે કપાસિયા ખોળ, મગફળી ખોળ, નારિયેળ ખોળ, તલનો ખોળ અને અખાદ્ય ખોળમાં દિવેલી ખોળ, કરંજ ખોળ, લીંબોળી ખોળ, મવડા ખોળ નો સમાવેશ થાય છે. આપણી ખેતીમાં મોટેભાગે અખાદ્ય ખોળનો ઉપયોગ થાય છે. આ સિવાય વાત કરીએ તો તૈલો ખોળ અને બિન તૈલી ખોળ કે જેને ડીઓઈ કેક પણ કહે છે, તૈયા ખોળમાં પોષક તત્વો વધારે હોય છે, જયારે બિન તૈલી ખોળમાં પોષક તત્વો ઓછા હોય છે, જેથી તે તૈયો ખોળ ભાવમાં થોડો મોંઘો હોય છે. દિવેલી ખોળની વાત કરીએ તો દિવેલી ખોળ દિવેલીના બીજમાંથી તેલ કાઢ્યા પછી મળે છે, તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને અન્ય સૂક્ષ્મ તત્વો હોય છે. દિવેલી ખોળમાં રેસિડિન જેવા ઝેરી પદાર્થ હોય છે, જે તેના જંતુનાશક ગુણ આપે છે. લીંબોળી ખોળની વાત કરીએ તો લીંબોળી ખોળ લીંબોળીના બીજમાંથી તેલ કાઢ્યા પછી મળે છે, તેમાં પણ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને એઝાડિરેક્ટિન, નિંદિન જેવા જૈવ સક્રિય રસાયણો હોય છે. નિમના જંતુનાશક ગુણધર્મોને કારણે તેનો ખેતીમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. કરંજ ખોળની વાત કરીએ તો કરંજ ખોળમાં કરંજના બીજમાંથી તેલ કાઢ્યા પછી મળે છે, તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને કરંજીન, પોંગોમોલ જેવા જૈવ સક્રિય રસાયણો હોય છે. મવડી ખોળમાં મવડાના બીજમાંથી તેલ કાઢ્યા પછી તેમાં પણ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ મળે છે અને તેમાં સેપોનિન જેવા રસાયણો હોય છે. આ ખોળ અખાદ્ય પ્રકારનો ખોળ છે. મગફળીના ખોળની વાત કરીએ તો મગફળીના બીજમાંથી તેલ કાઢ્યા બાદ મગફળીનો ખોળ મળે છે. મગફળીના ખોળમાં પણ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ હોય છે અને તેમાં મુખ્યત્વે સેલ્યુલોઝ, હેવી સેલ્યુલોઝ, લેગ્નિન અને થોડા પ્રમાણમાં પ્રોટીન, ખનિજો અને રાખ ધરાવે છે. આ ખોળ ખાદ્ય પ્રકારનો ખોળ છે, જેથી તેનો ઉપયોગ પશુઓના દાણ અને બિસ્કીટ તેમજ ચોકલેટ બનાવવા માટે પણ થાય છે. ઘણીવાર ખેડૂતો તેનો ઉપયોગ જમીનમાં પણ કરે છે. ખેતીમાં ખોળનો ઉપયોગ કરવાના ફાયદાની વાત કરીએ તો જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, જમીનની રચનામાં સુધારો થાય છે, પાણી અને ભેજનું સંરક્ષણ થાય છે. ખોળ જમીનની ઉપલી સપાટી પર મલ્ચિંગ તરીકે ઉપયોગ થાય છે, જે બાષ્પીભવન ઘટાડીને ભેજ જાળવી રાખે છે. આ ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ઉપયોગી છે. જમીનના સૂક્ષ્મ જીવનની પ્રવૃત્તિમાં વધારો કરે છે. નિંદણ નિયંત્રણ પણ આ ખોળ દ્વારા થાય છે. મલ્ચિંગ તરીકે ઉપયોગ કરવાથી ખોળ નિંદણના બીજનું અંકુરણ અટકાવે છે, જેનાથી નિંદણ નિયંત્રણમાં પણ મદદ થાય છે. જમીનનું તાપમાન નિયંત્રણ કરે છે. ખોળ જમીનના તાપમાનને સંતુલિત રાખે છે. ગરમીમાં જમીનને ઠંડી અને ઠંડીમાં ગરમ રાખવામાં મદદ કરે છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે છે આ ખોળ. ખોળનો નિયમિત ઉપયોગ કરવાથી જમીનમાં પોષક તત્વોની ઉપલબ્ધતા વધારે છે, જેનાથી રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટે છે. આનાથી ખેતીનો ખર્ચ ઘટે છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે. ખોળનો ઉપયોગ કરવાની રીતની વાત કરીએ તો જમીનમાં ભેળવીને ચાસમાં વાવી શકાય. બાગાયતી પાકમાં ચોમાસા પહેલા અથવા પાકના વિકાસના તબક્કે ખોળને છોડના મૂળ પાસે નાખી શકાય. ખોળને ગાયના છાણ અને અન્ય સેન્દ્રીય પદાર્થો સાથે મિશ્ર કરીને જમીનમાં વાવી શકાય. ખોળને પાણીમાં ભેળવી પ્રવાહી ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય. તો દરેક ખોળને યોગ્ય માત્રામાં જમીનના પ્રકાર, પાકની જરૂરિયાત અને જમીનના પીએચ મુજબ ઉપયોગ કરવો જોઈએ, તેમજ ખોળને ભેજથી દૂર અને સૂકી જગ્યાએ સંગ્રહ કરવો, જેથી તેની ગુણવત્તા જળવાઈ રહે.
0: જમીનમાં ખોળનો ઉપયોગ અને તેના ફાયદા વિશે સંદર્ભ સાહિત્ય અપરાધી કૃષિ માહિતી આ પ્રસંગે સીડી કર્મચારી પાસેથી આકાશવાણીના

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં સિંહના હુમલાના યુવાનના મોત બાદ બે સિંહોને રેસ્ક્યુ કરી પાંજરેપુરા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનારા નેશનલ મેરીટાઈમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઆઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી 4 તારીખ અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. રાજુલા પંથકમાં સિંહ સાથેની અથડામણમાં એક યુવકનું મોત થયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મૃત્યુના સમાચાર અત્યંત વ્યથિત કરનારા છે. શ્રી મોઢવાડિયાએ આંગે જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સંબંધિત સિંહ પરિવારને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે પાંજરે પુરવામાં આવ્યો છે.
1: એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણ આવતા એનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ટ્રેકોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે અને નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે, અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું.
0: વનમંત્રીએ જણાવ્યું હતું કે માનવ જીવનની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી નિવારક અને અસરકારક પગલાં લેવામાં આવશે. અમદાવાદ જિલ્લાના પ્રગતિ પથ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. તેમજ ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સાઇટની વિશેષતા અને સિદ્ધિઓ વિશે પણ માહિતી મેળવી હતી. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનનાર અને લોથલના ઇતિહાસને પ્રદર્શિત કરનાર નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણ પામનારા ફેઝ વન અને ફેઝ ટુ વિશે પણ મંત્રી સહિતના મહાનુભાવોએ વિસ્તૃત જાણકારી મેળવી સમીક્ષા હાથ ધરી હતી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉર્જામંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ધોળકા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષનું સફળ શાસન એ વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. રાજકોટ જિલ્લામાં 12-20 જૂન દરમિયાન વિવિધ તબક્કે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે બેડિયા, ડુમિયાણી, કમળાપુર, કોલીથર, પેઢિયા, પીપરડી, વેરાવળ અને ગોંડલ નગરપાલિકા ખાતે શિબિરનું આયોજન કરાયું છે. રાજકોટમાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મહિલા અને બાળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દર્દીઓને મળતી સારવાર સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ પૂર્વગામી રસાયણોના ડાયવર્ઝનને રોકવા માટે ઉદ્યોગ ભાગીદારી પર ભાર મૂક્યો છે. એનસીબીના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે અમદાવાદમાં આયોજિત એક કોન્ફરન્સમાં રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. રાસાયણિક સંચાલનને પ્રોત્સાહન આપવા, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર રોગ ઉત્પાદન માટે સંભવિત રીતે ડાયવર્ઝન કરી શકાય તેવા રસાયણો સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારોની વહેલી તપાસ અને રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવા માટે આ આચારસંહિતા તૈયાર કરાઈ છે. અમદાવાદ પોલીસ દ્વારા ખોવાયેલા સરસામાન પરત કરવા માટેના 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા 410 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા હતા. મૂળ માલિકોને પરત કરાયેલા મોબાઈલની કિંમત 63 લાખ રૂપિયા થાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ધીનુ ઠક્કરે જણાવ્યું હતું કે મોબાઈલ પરત મળશે તેવી માલિકોએ આશા છોડી દીધી હતી, પરંતુ પોલીસે આ તમામ મોબાઈલ શોધીને પરત કર્યા છે.
2: પોલીસને ઉનકે મૂળ માલિક તક પહોંચા હૈ. અપ્રોક્સ 15-20 મોબાઈલ જો હમને માલ સે રિકવર કિયે ગયે હૈ. ઉસકી અમાઉન્ટ હૈ 63 લાખ અપ્રોક્સ. યે ગુજરાત પોલીસ કી જો પહેલ હૈ તેરા તુઝ કો અર્પણ. હમને ઇતને સારે મોબાઈલ લોગો કો પરત કિયે તો ઉનકે માલિક કો ઉનોને છોડ દિયા થા કી શાયદ હમે મોબાઈલ હમારા ચલા ગયા હૈ તો વાપસ નહીં મિલેગા. લેકિન જબ વાપસ લેતે વક્ત ઉનકો જો ખુશી હુઈ થી તો યે ગુજરાત પોલીસ કા એક બહોત હી સરાહનીય પ્રયાસ હૈ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે 5 વાગે કેબિનેટ બેઠક યોજાશે. શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ પર ચર્ચા, વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની સમીક્ષા, ખેડૂતોમાં વીજ પુર નાંખવાની બાબતે તેમજ કૃષિ વાવેતર, ખાતરની માંગ સહિતની બાબતો પર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરાશે, જ્યારે રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં આઈટીઆઈ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયા બાદ પણ 6000થી વધુ બેઠકો ખાલી રહી છે. આવતીકાલે ચોથો અને અંતિમ રાઉન્ડ યોજાશે. 3 રાઉન્ડ બાદ હજી પણ 6085 બેઠકો ખાલી

0: છે. વાલીઓ 20 જૂન સુધી શાળા પસંદગી કરી શકશે અને આગામી વાલોની ફેરબદલ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા અમદાવાદ ધોલેરા અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દોડતી પ્રીમિયમ એસી અને વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો છે. તેને કારણે લોકો અંગત વાહનોની જગ્યાએ સરકારી બસને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ અંગે મુસાફર વિશાલ અગોલાએ પ્રતિક્રિયા આપી.
1: સરકારે જે વોલ્વો બસ ની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે એનાથી ગુજરાતના મુસાફરો માટે બહુ ફાયદો થાય છે. કે આવી ગરમીમાં એસીમાં પણ મુસાફરી કરી શકે છે અને કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરી શકે છે. અને સરકારે જે ટિકિટમાં પૈસા જે ભાડું ઓછું કર્યું છે એનાથી બહુ વધુમાં વધુ લોકો આ મુસાફરીનો આ વોલ્વો બસનો લાભ લે છે.
0: રાજ્યના ખેડૂતો પોતાના અન્ય ઉત્પાદનને સરળતાથી સાચવી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ગોડાઉન બનાવી આપવામાં આવે છે. આ યોજના હેઠળના એક લાભાર્થી ખેડૂત વેરાવળ તાલુકાના બીજ ગામે રહેતા અશ્વિન વાઢેરને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે મંજૂરી આપવામાં આવ્યો હતો. આ સહાયથી તેઓ પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું ગોડાઉન બનાવી શકશે. આ અંગે પ્રતિભાવ આપતા ખેડૂત અશ્વિન વાઢેરે આમ જણાવ્યું હતું. નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેને કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસ ચોમાસું વધુ આગળ વધશે, જોકે સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે. સમગ્ર ભારતમાં જવલ્લે જોવા મળતું રેડ ફૂટેડ બુબી, લાલ પગવાળો બુબી જામનગરમાં જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળતું રેડ ફૂટેડ બુબી એટલે કે લાલ પગવાળો પક્ષી જામનગરના સચાવા નજીક અશક્ત હાલતમાં જોવા મળ્યું હતું. જામનગરના પક્ષીવિદોએ જામનગરના બર્ડ નેમથી ઓળખાતા ફિરોઝખાન પઠાણનો સંપર્ક કરી તેમને આ પક્ષીને સારવાર માટે આપ્યું છે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલ 1-0થી આગળ છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે 89મી સિનિયર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા 2026નો પ્રારંભ કરાવ્યો. આગામી 21 જૂન સુધી ચાલનાર આ 6 દિવસીય સ્પર્ધામાં દેશના 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિતના કુલ 370 ટોચના તરવૈયાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં પુરૂષો અને મહિલાઓની વિવિધ 42 સ્પર્ધાઓ યોજાશે. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ 2 સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનાર નેશનલ મેરીટાઈમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ સંગ્રહ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઆઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી 4th રાઉન્ડ અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: विकास का संकल्प कभी अटकता नहीं, पुरुषार्थ की गाथाओं क्यारे खोटी नहीं। यात्रा छेलना 12 वर्ष के विकास में समर्पित यशस्वी वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने 12 वर्ष विश्वास ना विकास ना जन कल्याण ना सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरान स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकता बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी अने गगनाम ता भारत ना आत्मविश्वास नी 12 वर्ष नी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण सेवा अने सुशासन पीएम आवास हर घर जल किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ 12 વર્ષ વિશ્વાસના વિકાસના જન કલ્યાણના
1: આ છે જ્યોતિકા રોયનો સ્વર.

0: तुच्छे प्रासंगिक विषय छे विश्व रण स्थलीकरण अने दुष्काळ अटकायत दिवस संपादन छे परेश मारानु पठन छे कल्पना शाहनु।
1: દર વર્ષે 17મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ રણસ્થલીકરણ અને દુષ્કાળ અટકાયત દિવસ મનાવવામાં આવે છે। વર્ષ 1994માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન યુએનસીસીડીની સ્થાપના કરવામાં આવી। આ સંસ્થા અને આ વિશેષ દિવસનો મુખ્ય ઉદ્દેશ જમીનનું રણમાં રૂપાંતર થતું અટકાવવું, જમીન ધોવાણ રોકવું અને દુષ્કાળની પરિસ્થિતિ સામે લડવા માટે જાગૃતતા તથા આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનો છે। રણસ્થલીકરણનો અર્થ માત્ર ભૌગોલિક રણનો વિસ્તાર વધવો એવો નથી થતો, પરંતુ આબોહવા પરિવર્તન, જંગલોનો નાશ અને અવિચારી માનવીય પ્રવૃત્તિઓને કારણે ફળદ્રુપ જમીનનું ધીમે ધીમે બિન ઉપજાઉ જમીનમાં પરિવર્તન થવું તે છે। સંયુક્ત રાષ્ટ્રના અધિકૃત અહેવાલો મુજબ આજે વિશ્વની લગભગ 40% જમીન ગુણવત્તાવિહીન થઈ ચૂકી છે। આ વૈશ્વિક સમસ્યાની સીધી નકારાત્મક અસર વિશ્વના અંદાજે 3.2 અબજ લોકોના જીવન, રોજગાર અને ખાદ્ય સુરક્ષા પર પડી રહી છે। વિશ્વની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો

0: આત્મનિર્ભર હોવાથી આ જમીન ધોવાણ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ એક મોટો ખતરો છે. વિશ્વની આશરે 70% વસ્તી ધરાવતા ભારત માટે પણ જમીનનું રણમાં ફેરવાવું એ એક વિકરાળ સમસ્યા છે. ભારત સરકારની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા પ્રકાશિત ડેઝર્ટિફિકેશન એન્ડ લેન્ડ ડિગ્રેડેશન એટલાસ ઓફ ઇન્ડિયા વર્ષ 2021ના આ રિપોર્ટ મુજબ ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રફળ 328.72 મિલિયન હેક્ટરમાંથી આશરે 29.77% એટલે કે 97.85 મિલિયન હેક્ટર જમીન ડિગ્રેડેશન ધોવાણ કે અવનતીનો શિકાર બની ચૂકી છે. ભારતમાં જમીનની ગુણવત્તા બગડવા પાછળ મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર છે. વરસાદી પાણી દ્વારા થતું માટીનું ધોવાણ, જંગલો કપાવવા અને વધુ પડતા ચરાણને કારણે વનસ્પતિનો નાશ, તેમજ પવન દ્વારા થતું રેતીનું સ્થળાંતર. દેશમાં રણસ્થલીકરણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રની સાથે ગુજરાત પણ મોખરે આવે છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારનો એક મોટો હિસ્સો રણ, અર્ધ રણ અને વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. કચ્છનું મોટું રણ અને નાનું રણ પવનની ગતિ સાથે આસપાસની ફળદ્રુપ ખેતીલાયક જમીનો તરફ સતત વિસ્તરી રહ્યા છે. પવન દ્વારા ઉડતી રેતી ફળદ્રુપ માટીના સ્તરને ઢાંકી દે છે. આ ઉપરાંત દરિયાઈ ખારાશનું આગળ વધવું એ કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોની ખેતી અને ભૂગર્ભ જળને નષ્ટ કરી રહ્યું છે. કચ્છમાં આવેલ એશિયાનું સૌથી મોટું અને પ્રખ્યાત બન્નીનું ઘાસિયું મેદાન પણ આ પર્યાવરણીય સંકટનો સામનો કરી રહ્યું છે. જમીનમાં વધતી ખારાશ અને ખાસ કરીને ગાંડા બાવળ જેવા આક્રમક વિદેશી વૃક્ષોના અતિક્રમણને કારણે બન્ની વિસ્તારનું સ્થાનિક ઇકોસિસ્ટમ નુકસાન પામ્યું છે. તેના કારણે માલધારીઓના પશુપાલન વ્યવસાય અને સ્થાનિક વન્યજીવો પર પણ અસર પડી છે. રણસ્થલીકરણના આ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પડકારને પહોંચી વળવા માટે સરકાર દ્વારા સઘન અને બહુઆયામી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકારે વન ચેલેન્જ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં દેશની 26 મિલિયન હેક્ટર ખરાબ થયેલી જમીનને પુનઃસ્થાપિત કરવાનો મોટો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ગુજરાત અને કચ્છના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચયના કામો, ચેકડેમ નિર્માણ અને વરસાદી પાણીને રોકવાના વ્યાપક પ્રયાસો થઈ રહ્યા છે. રણને આગળ વધતું અટકાવવા માટે કચ્છના રણની કિનારે સઘન વૃક્ષારોપણ, દરિયાકાંઠે ખારાશ રોકવા મેનગ્રોવ્સ એટલે કે ચેરના વૃક્ષોનું વાવેતર અને બન્ની વિસ્તારમાં મૂળ અને પૌષ્ટિક ઘાસની પ્રજાતિઓને પુનર્જીવિત કરવાના ખાસ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. પ્રકૃતિનું જતન, વધુમાં વધુ વૃક્ષારોપણ, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવી એ જ આપણી ધરતીને રણમાં ફેરવાતી અટકાવવાનો એકમાત્ર અને શ્રેષ્ઠ ઉપાય છે.
1: વિશ્વ રણ સ્થળીકરણ અને દુષ્કાળ અટકાયત દિવસ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું પટના શાહ પાસેથી. સંપાદન હતું પરેશ મારનો. આકાશવાણીનું અભ્યાસ કેન્દ્ર છે. હવે સમાચાર આપશે.
2: આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. આરોગ્ય મંત્રી પ્રફુલ પાંચેરિયાએ ગાંધીનગરની પીએમશ્રી બોરીજ શાળા ખાતેથી ટીબી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે પોલિયોની જેમજ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્ય તંત્રની કટિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે બાળકોને પૌષ્ટિક આહાર અને સ્વચ્છતાની ટેવ કેળવવા અનુરોધ કર્યો. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે લોકોને તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ન લેવા અને ઓનલાઈન દવાઓ ન મંગાવવા પણ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોને 11 જેટલા ઘાતક રોગથી સુરક્ષિત કરવાના હેતુસર શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત રાજ્યની 84,295 શાળામાં અંદાજે 18,75,000 જેટલા બાળકોને આવરી લેવા 48,529 ટીબી રસીકરણ સત્ર યોજાશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી અને ખરીફ 2026 સીઝન માટે દેશભરમાં તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. કૃષિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંભવિત અલ નિનો પરિસ્થિતિઓના સંદર્ભમાં તેમણે કપાસનું ઉત્પાદન વધારવા કઠોળમાં

નિર્ભરતા પ્રાપ્ત કરવા અને ઓછા વરસાદવાળા જિલ્લાઓ માટે આગોતરી તૈયારીઓ કરવા શ્રી ચૌહાણે સ્પષ્ટ નિર્દેશો આપ્યા. 21 જૂને યોજાનારી એનઈઈટી નીટ યુજીની પુનઃપરીક્ષા પહેલા સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. રાજ્યમાં એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ હવે તાત્કાલિક ધોરણે રદ કરાશે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયેલા સુધારા મુજબ ઈ ચલણ માટે વાંધો કે ફરિયાદ કરવા 45 દિવસ અપાશે. આ સમયગાળામાં કોઈ વાંધો રજૂ ન થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે. તેમજ સમયસર ચલણ નહીં ભરાય તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક કરી દેવાશે. રાજ્ય સરકારે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને બાકી ઈ ચલણ સમયસર ભરી દેવા અનુરોધ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કચ્છના 6 થી વધુ ઉત્પાદનોને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ એનાયત થતાં સદીઓ જૂની વારસાગત કુશળતાને ઔપચારિક માન્યતા મળી છે. સ્થાનિકને સશક્ત બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ વિઝનને પરિણામે કચ્છની પરંપરાગત કલા અને કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક મંચ પર નવી ઓળખ મળી છે. કેન્દ્ર સરકારે વિકાસ બી વિરાસત બીના સિદ્ધાંત સાથે 2030 સુધીમાં દેશમાં 10,000 જીઆઈ ટેગવાળા ઉત્પાદનો સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગુજરાત આ દિશામાં અગ્રેસર રહીને કચ્છના પ્રખ્યાત હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને પ્રમોટ કરી રહ્યું છે. કચ્છની ઓળખ બની ગયેલા અજરખ બ્લોક પેઇન્ટિંગ, બાંધણી, ટાઇડાય, રોગન ક્રાફ્ટ પેઇન્ટિંગ, કચ્છી શાલ અને ભરતકામને જીઆઈ ટેગ મળ્યો છે. આ ઉપરાંત પોષક તત્વોથી ભરપૂર અને વિશિષ્ટ સ્વાદ માટે જાણીતી કચ્છી ખારેકને પણ જીઆઈ માન્યતા મળી છે. કચ્છની સ્વૈચ્છિક સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભુજમાં 100મા પુસ્તક મેળાનું આયોજન 18 થી 20 જૂન દરમિયાન કરાયું છે, જેનો પ્રારંભ આજે સાંજે કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે કરવામાં આવશે. ભુજમાં રસિક કતીરા પાર્ટી પ્લોટ ખાતે પુસ્તક મેળા જ્ઞાન યજ્ઞમાં પુસ્તકોની ખરીદીમાં 50% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પુસ્તક મેળો 9:30 થી 1 અને 3:30 થી 7:30 સુધી ખુલ્લો રહેશે. પુસ્તક પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, શાળાઓને પુસ્તક મેળાનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે. જિલ્લા મથક ભુજના 2 ખેલાડીઓએ સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને કચ્છ સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે. 20 વર્ષના દિવ્યાંગ ખેલાડી નિત્ય અશોક હાથીએ પગમાં તકલીફ હોવા છતાં 2 હાથ બેન્ચ પ્રેસમાં ભારે વજન ઉપાડી આ સિદ્ધિ મેળવી. સાથે જ 18 વર્ષના ખેલાડી ધારા શર્માએ પણ પાવર લિફ્ટિંગમાં સુવર્ણચંદ્રક જીતી કચ્છનું નામ રોશન કર્યું છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 વન ડે મેચોની શ્રેણીની 2જી વન ડે મેચ આજે લખનૌ ખાતે રમાશે. લખનૌ ખાતે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇકોના સ્ટેડિયમ પરની મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. ભારતે પ્રથમ વન ડે મેચ જીતી 1-0ની સરસાઈ મેળવી છે. બીજી તરફ મહિલા T20 વિશ્વકપની 2જી મેચમાં આજે ભારતીય ટીમનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. પીએમ મોદી આજે એવિયનમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ પરના G7 સત્રમાં ભાગ લેશે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. યમુના નદીના જીર્ણોદ્વાર માટે કિશાર ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકાએ ઈરાની બંદરો પર નૌકાદળની નાકાબંધીની હળવી કરવાનું શરૂ કર્યું. ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વનડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. G7 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. શ્રી મોદી અને શ્રી ટ્રમ્પ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકામાં થઈ હતી. આજની બેઠકમાં બંને પક્ષો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત થવાની અને પરસ્પર હિતમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G7ના બીજા સત્રમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ અંગેના સત્રોમાં ભાગ લેશે, જેની વિષયવસ્તુ છે બધાના લાભ માટે સંતુલિત સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને ફરીથી શરૂ કરવો. તેઓ નાણાકીય ભંડોળના સલામત, ઝડપી અને અસરકારક અમલીકરણ પર કાર્યકારી લંચમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોર્થા અને યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડર લેયર સાથે ત્રિપક્ષીય બેઠક કરશે. તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ટ્ઝ સાથે પણ મુલાકાત કરશે. ગઈકાલે શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. પ્રધાનમંત્રીએ કેનેડા, જાપાન અને બ્રિટનના પ્રધાનમંત્રી તથા યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કેન્યા, દક્ષિણ કોરિયા અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી મોદીએ આ દેશો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વિશ્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસોને સંઘર્ષના જોખમોથી બચાવવા અપીલ કરી છે. ફ્રાન્સના એવિયનમાં G7 સમિટમાં આઉટરીચ સત્રમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા બધા દેશોને જોડતા ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં વિશ્વાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતે હંમેશા માનવતાને પ્રાથમિકતા આપી છે, જે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન, વૈશ્વિક બાયોફ્યુલ જોડાણ, મિશન લાઇફ અને માતાના અનેક વૃક્ષ જેવી ભારતની આગેવાની હેઠળની પહેલોમાં પ્રતિબિંબિત થાય છે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. G7 નેતાઓએ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફરી ફાટી નીકળવા સામે લડવા માટે સંયુક્ત કાર્યવાહી કરવાની હાકલ કરી છે. ભારત, ઇજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયાએ આ પહેલને ટેકો આપ્યો છે, જેમાં ચેપગ્રસ્ત લોકોને શોધવા, સરહદ દેખરેખ અને સમુદાય જોડાણનો સમાવેશ થાય છે. બધા સભ્યોએ ઇબોલા માટે રસીઓ, પરીક્ષણો અને સારવારના વિકાસમાં સહયોગનું પણ વચન આપ્યું છે. G7 કેન્સરનો ઇલાજ શોધવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. G7 દેશોએ નબળા દેશોને મદદ કરવા અને મજબૂત આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિકાસ અને રોકાણ ધિરાણમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અગ્રણી વેપારીઓ, સીઈઓ, રોકાણકારોને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ 2026ના સમાપન સમારોહને સંબોધતા શ્રી ગોયલે ભારત ફ્રાન્સ નવીનતા ભાગીદારીની અપાર સંભાવનાને પ્રતિબિંબિત કરતા છેલ્લા 3 દિવસમાં પ્રાપ્ત થયેલા પરિણામોમાં આશાવાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે થયેલી વાતચીત પણ વધુ પ્રોત્સાહન પૂરું પાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાર ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ કરાર ગઈકાલે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં થયો હતો. ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ 6 રાજ્યો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પછી કિશાર પ્રોજેક્ટ માટે કેબિનેટની મંજૂરી માંગવામાં આવશે. કરાર અનુસાર કેન્દ્ર સરકાર પ્રોજેક્ટનું 90% ભંડોળ પૂરું પાડશે, બાકીના 10% 6 રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે. એવી પણ સંમતિ થઈ છે કે હિમાચલ પ્રદેશને મળતું પાણી દિલ્હી અને રાજસ્થાન સાથે વહેંચવામાં આવશે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય યમુનાને સાફ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી. સાંભળીએ અંગે એક અહેવાલ.
2: કૃષિ સમીક્ષા બેઠક માં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહા કે મોસમ કે દૌરાન ઉત્પન્ન હોને વાલી કિસી ભી પ્રતિકૂળ સ્થિતિ સે કૃષિ ઓર કિસાનો કી સુરક્ષા કે લીએ સભી આવશ્યક કદમ પહેલે સે હી ઉઠાયે જાય. શ્રી ચૌહાણે નિર્દેશ દિયા કે જિન જિલો મે કમ વર્ષા યા અસમાન વર્ષા કી સંભાવના હૈ વહાં પહેલે સે હી પૂરી તૈયારી કી જાની ચાહીએ. ઉન્હોને કહા કે રાજ્ય સરકારો કે સમન્વય સે ફસલવાર આકસ્મિક યોજનાએ તૈયાર કી જાની ચાહીએ તાકિ મોસમ સંબંધી કિસી ભી ચુનૌતી કી સ્થિતિ મે કિસાનો કો તત્કાલ વિકલ્પ સલાહ ઓર સહાયતા પ્રદાન કી જા સકે. સુબર્ણા સાઇકિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે પ્રશાંત કુમાર.
1: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા પહેલા વાલીઓ અને ઉમેદવારોને છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. એનટીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે સ્કેમર્સ ટેલિગ્રામ પર ચેનલો ચલાવી રહ્યા છે, ફરીથી પરીક્ષાના પેપર શેર કરવાનો દાવો કરી રહ્યા છે અને 14,000 થી 25,000 રૂપિયાની માંગ કરી રહ્યા છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પુનઃ પરીક્ષા પ્રશ્નપત્ર લીક થયું નથી. એનટીએ ડિરેક્ટર જનરલ અભિષેક સિંહ મીડિયાને જણાવ્યું કે એનટીએ ગેરરીતિ મુક્ત પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ પ્રશ્નપત્રો સુરક્ષિત રાખવામાં આવ્યા છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નીટ ઉમેદવારો માટે રાજ્ય પરિવહન નિગમના બસ ભાડામાં 50% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. તેમણે મોહરમના સરઘસો દરમિયાન કાયદાની વ્યવસ્થા જાળવવાનો પણ નિર્દેશ આપ્યો છે. અમેરિકાએ ઈરાની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કરી દીધું છે. વર્તમાન સંઘર્ષનો અંત લાવવા માટે તણાવ ઓછો કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈરાનના નાયબ વિદેશમંત્રીએ આની પુષ્ટિ કરતા કહ્યું કે નાકાબંધી હટાવવી એક એવો મુદ્દો હતો જેના પર અમે શરૂઆતથી જ ભાર મૂક્યો હતો. હવે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઔપચારિક હસ્તાક્ષર થાય તે પહેલા જ નાકાબંધી હટાવી લેવામાં આવી છે. આ અહેવાલો દર્શાવે છે કે ઓછામાં ઓછા 3 ઈરાની તેલ ટેન્કર અને 2 કાર્ગો જહાજો ગઈકાલે કોઈપણ અવરોધ વિના હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે. અમેરિકા અને ઈરાની પ્રતિનિધિમંડળો શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં ઐતિહાસિક શાંતિ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવા માટે મળશે. આશા છે કે આ કરાર પ્રાદેશિક ઉર્જા પ્રવાહને સ્થિર કરશે અને ભવિષ્યની રાજદ્વારી વાટાઘાટો માટે એક માળખું પૂરું પાડશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0 આગળ છે. બીજી તરફ શ્રીલંકામાં ત્રિકોણીય વનડે ક્રિકેટ શ્રેણીમાં આજે ભારત એ ટીમ અફઘાનિસ્તાન એ ટીમનો સામનો કરશે. આ મેચ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની આ ભારતીય ટીમ અત્યાર સુધી શ્રેણીમાં ફક્ત એક જ મેચ જીતી શકી છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. ભારત હોકી મહિલા નેશનલ કપના સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે જાપાનને 2-1 હરાવ્યું. ભારત હાલ પૂલ એ માં આગળ છે. ભારતનો આગામી મુકાબલો આવતીકાલે સવારે ઉરુગ્વે સામે થશે.
0: આજે મોટાભાગના અખબારોએ G7 સમિટ તેમજ નેટ પેપર લીક અટકાવવા માટે ટેલિગ્રામ પર પ્રતિબંધના સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. સંદેશ લખે છે G7 રશિયા પર વધુ આકરા પ્રતિબંધોની વિચારણા, નેટ યુઝી 22 જૂન સુધી ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મુકાયો. નવગુજરાત સમય લખ્યું છે ટ્રમ્પની G7 દેશોની ખાતરે, હવે યુક્રેન રશિયા યુદ્ધનો અંત લાવીશ. દેવ ભાસ્કરે લખ્યું નેટ 2.0માં પેપર લીક ન થાય તે માટે 22મી સુધી ટેલિગ્રામ બંધ.
1: ફાન્સના એજન્ટમાં આજે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાર ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકા ઈરાની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વનડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: सुनता रहो आकाशवाणी भूज।
1: સ્વભાવે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા ૮:૩૦ સાંજે ૫:૧૦ અને ૭:૫ સમાચારોની હેડલાઇન્સ પછી કાર્યક્રમ રહેણ ૮:૩૨ રજૂ કરશે સિદ્ધિ કર્મશાળી જેમાં કમ મારે કોઈ ઓખો એ વિશે સિદ્ધનેશ પંડલનો વાર્તાલાપ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સવારે ૯ વાગે સંતાને સાંભળી શકશો નારાયણ શૂન્ય ઘંટા સારા ૯:૩૨

0: સંગીત સ્વયંભેન સાથે જ આજે રહેણ કાર્યક્રમ થયો હતો પૂરો. તો દિનવાસી રજા રહેણ કાર્યક્રમ સમજાવી પાંચ મિનિટ ભાવે કે ચંદુભાઈ જજ્જા કરીને રામ રામ રામ રામ રામ રામ.
1: ભાઈ ક્યાં સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપણી સજગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સુનતે રહીએ આકાશવાણી ભુજ.

0: 4 વર્ષની આ યાત્રા છે ગુજરાતના અંત્યોદય અને ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કરશથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના.
1: અરે ભાઈ કેવા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસની જાણ કરવી જોઈએ. આપણી સજાગતા અને તકેદારી આપણી દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ.
3: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
4: सोलर पावर के मामले में बहुत पीछे था, सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
4: है
3: 12 साल विश्वास के, विकास के.

સાથે જ સંપૂર્ણ ટીપડી થાય છે. કલાકારતા નારાયણ શાંતિ. કિશોર કુમાર અને આશા ભોંસલેનો

0: 射程し、検出撃のカラクランのエンジン、アイコル体制。
1: સાંભળો છો રેડિયો ખેડવા જાઓ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિ

આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.

0: Album.
1: આઉં પલ્લવી, અમે જો સ્વાગત કર્યા હતી આજે જ કચ્છી પ્રોગ્રામ પ્રવીણ જે બોલની અને આજ પારકડો નવો જ વિષય ખણીને આવ્યો કે પાનડોવાસી તદે સીઆરજી વાર્તા સુણી હોય ઉણી જનાવરે કરતા સીઆર હકડો લોચો જનાવર આય એરો પાસ ક્યાને ભણે આયો તો લોચે સીઆરજી કચ્છ મળે વાર્તા પાસ હોયું ભણ્યું અને સમજાયું હોય પણ ચેતનાબેન રાસ્તે આયે એ અને જે દાદાજી લખેલું અમુક વાર્તા મથા ભણાયેલું કવિતાઓ ખણીને આવે તો હેલો પાસણોજી કવિતાઓ અને મોજ ગેનો હતે મથા એકરી લાખ ને લાખ કવિતાઓ ચેતનાબેન ખણી આવે તો ચેતનાબેન જો સ્વાગત આવે પાંજે આકાશવાણી જે ભુજ કેન્દ્ર થી
2: નમસ્કાર મુજો નાલો હોય ચેતના રાસ્તે સીઆરજી વાર્તાઓ તો ઘણી સુણા હું પણ એ કચ્છી કવિતાઓ સીઆરજી ન સુણ્યા હું મુજા દાદા ડોક્ટર રતનજી રામકૃષ્ણ રાસ્તે આજથી 60 વર્ષ પહેલા લચ્ચો શિયાળ કરી અને 8 થી 2 કવિતાઓ લખ્યો હું એમને જ થોડીક પ્રસ્તુત કહી હતી

0: હાણે પાહી મેં કવિતા નહીં અને જો ટૂંક સાર મેં પેઢી એકડી કવિતા હે જેનો શીર્ષક હે છેતરના શિયાળ કપ્પા તરતા કાગડો મુચ્છે જો સરદાર રાત દિયે રોંધો હુઓ ખેડૂત ખબરદાર ઉઠમાં માં તકડો થયો ખેડૂત ભર તૈયાર બગલો પાપા ભૂછડો ખીર વગર તખુવાર બકરો પાણી પીણ લા થયો વાયો મે યાર શિયાળ વટાત સેવરો ભૂમિ ગયો લાચાર લોકડી બાઈ તૈયાર થઈ નહી દર પના બાર ભેગો ના હે સિંહ કે ફસે વાય મોજાર નફટ જાત જવાગજી બ્રાહ્મણ કે ઉપકાર પૂરે પાછો છેતરી વાઘ બન્યો લાચાર મથે લેક તો છેતરે અને તું જ હોશિયાર રતન સચો છે તો મૂરત વડો શિયાળ મૂરત વડો શિયાળ હે વયો મુજે દાદાજી લુચ્ચે શિયાળ જે શીર્ષક છે લખેલું વાર્તા સભર કવિતાઓ હે કવિતાઓ મુજા દાદા ડોક્ટર રતનજી રામકૃષ્ણ રાસ્તે લખ્યો જુકો આજ પ્રસ્તુત કરી આશા રખાતી કે આંકે પસંદ આવ્યું હું ધન્યવાદ
1: હે વા ચેતનાભાઈ રાસ્તે જુકો રજૂ કર્યા લગભગ 70 વારે પહેલા લખેલી કવિતાઓ ત્યાં ખૂબ ખૂબ આભાર પ્રેમ્યું ચેતનાભાઈ રાસ્તે જો અને એ દર વખતે નવા નવા વિષય ખાઈને પાછળતા અવાર નવાર પાણી કે મેલબો અને હવે છેલ્લે હું જે મેં શ્રોતા ગણી કે એક સરસ મજા જો કચ્છી ભજન સુનાઈ લ્યા.

0: তার সাথে এরকম ব্যাপারে যেমন এরপর থাকছে আকাশবাণী অফিস কেন্দ্রে হাইপাচার প্রসারণ রেডিওর সন্ধ্যা বড়দরা কেন্দ্র প্রার্থী।
1: आईटी कंज्यूमर ड्यूरेबल शेयरों में तेजी ने कारण सेंसेक्स 300 पॉइंट और निफ्टी 94 पॉइंट थी वध्यो। फ्रांस ना एवेन में आज प्रधानमंत्री नरेन्द्र मोदी और अमेरिका ना राष्ट्रपति डोनाल्ड ट्रम्प वच्चे द्विपक्षीय बातचीत थशे। प्रधानमंत्री आज एवेन में समाविष्ट विकास और एआई पर जी सात सत्र में भाग लेशे। जी सात देशों भारत सहित अनेक देशों साथे मिलीने वैश्विक आरोग्य और विकास सहयोग मजबूत बनावशे। પ્રધાનમંત્રીએ તમામ દેશોને વિશ્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષના જોખમથી બચવા અપીલ કરી। હોર્મુઝ સમુદ્રની આ સપ્તાહના અંતે ખોલવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 5.4% ઘટીને 78.66% થયા। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે કેબિનેટ બેઠક યોજાશે। આરટીઈ હેઠળ ખાલી પડેલી 6000 બેઠકો માટે આવતીકાલથી ચોથો રાઉન્ડ। 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને સુચારુ આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ। દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી। સાવરકુંડલાના મરિયાણાના ફેન્સિંગ ટાવરમાં ફસાતા સિંહ બાળનું મોત। પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડાયો। તાપી જિલ્લાના વ્યારાના કંજા ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન પકડાયું। 3 હિટાચી મશીન, 10 નાવીઓ અને રેતી ભરેલા 2 હાઇવા ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત। ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી। 4.48 લાખના દારૂ અને કાર સાથે 4 આરોપી ઝડપાયા। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 1.22 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને ફૂટબોલના આર્જેન્ટિનાએ આજે સવારે અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે અર્જેન્ટિના સામે 3-0 જીત મેળવી। હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમેદે નય ભારત કી। મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, હિમાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ। તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર। આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બની સકતે હૈ। ઇસકે લિયે આપ અપને સુઝાવ 26 જૂન તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રેકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922

ના સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અનુરાધા પડવાલ અને પંકજ ઉદાસે ગાયેલી પયામ સઈદ ની આ ગઝલથી.

જી હા, મને અલકા યાજ્ઞિકે ગયેલી જાવેદ અખ્તરની રચના આપે સાંભળી. કાર્યક્રમ અંતમાં સાંભળશો શ્રેયા ઘોષાલને ગઝલકાર નિદા ફઝલે.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આઈટી કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં તેજીના કારણે સેન્સેક્સ 350 પોઈન્ટ અને નિફ્ટી 80 પોઈન્ટથી વધ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રીજા સરસંઘચાલક બાળાસાહેબ દેવરસને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રવનીતસિંહે અમૃતસર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વંદે ભારત એક્સપ્રેસને ગુરદાસપુર અને બાટાલા થઈને નવા રૂટ પર લીલી ઝંડી આપી. પરાળી બાળવાના લાંબા ગાળાની સમસ્યાના ઉકેલ માટે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય આંતરમંત્રીસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ટ્રક પાછળ ઘૂસી જતા એક બાળક સહિત 6ના મોત, 27 ઇજાગ્રસ્ત. ગીર સોમનાથ જિલ્લામાં યોગ ફોર હેલ્ધી એજિંગની વિષયવસ્તુ સાથે 21 જૂને સોમનાથ મંદિર પરિસરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ. જામનગર મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો મેલમાં થયા નાશભાગ મચી. એલસીડી બોમ્બ સ્ફોટ સહિતનો કાફલો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પાટણની રાણકીવાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશેષ યોગ શિબિર તથા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો. ફિફા વર્લ્ડ કપ 2026માં આજે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોર્ડનને 3-1થી પરાજય આપ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભરૂચ. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સૌમિલ મુનશી અને પરાગી પરમારે ગાયેલી હર્ષ બ્રહ્મભટ્ટની રચનાથી.

જિંદગી પરિવાર માટે જીવતી રહે છે. પણ જ્યારે સ્ત્રીનો એવો સમય આવે ને ત્યારે ઘણી વખત એ પોતાની જાતને એકલી અનુભવતી હોય છે. બહેનો, અમારી વહેલી વહેલી સખીઓ અને પ્રિય શ્રોતા મિત્રો, નીતિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ત્રીના જીવનમાં શ્રોતા મિત્રો એક એવો તબક્કો જયારે સ્ત્રી ખૂબ એકલતા અને બદલાવ અનુભવતી હોય છે. એને એમ લાગતું હોય કે જાણે બીમાર છે, ગંભીર રીતે બીમાર. અને આ તબક્કો એટલે મેનોપોઝનો તબક્કો. પણ શ્રોતા સખીઓ, સૌથી પહેલા તો એક વાત સ્પષ્ટ કરી દઈએ, મેનોપોઝ એ કોઈ બીમારી નથી. યસ, મેનોપોઝ એ બીમારી નથી જ. મેનોપોઝ સ્ત્રીના જીવનનો એક સ્વાભાવિક તબક્કો છે. સામાન્ય રીતે 45-55 વર્ષની ઉંમર વચ્ચે માસિક ચક્ર બંધ થાય અને શરીરમાં હોર્મોન્સમાં બદલાવ આવે, એને મેનોપોઝ કહેવામાં આવે છે. અને એની મુખ્ય લાક્ષણિકતા છે હોટ ફ્લેશીસ, એટલે કે ઉકળાટ, ભયંકર ગરમી, અચાનક થી બીજામાં થતો હોય ને એના કરતા વધુ પરસેવો થવા લાગે છે, ઊંઘ ઓછી આવે છે, ચીડિયાપણું વધે જાય છે, મૂડ બદલાય છે, થાક, સાંધાનો દુખાવો, કારણ વગરની બેચેની, આ બધું જ થાય છે. અને આ વર્તન મોટા ભાગે બધાને બહુ વિચિત્ર લાગે છે, ખાસ કરીને પુરુષોને. પણ ખબર છે સખ્યું, વધારે દુઃખની વાત શું છે કે આ વર્તન છે ને લગભગ સ્ત્રીઓની, મહિલા મિત્રોને કે કુટુંબની અન્ય સ્ત્રીઓને બહુ વિચિત્ર જ લાગે છે. અને સ્ત્રીને જયારે સ્ત્રી જ ન સમજી શકે ને ત્યારે બહુ એકલદાયી લાગે. મને લાગે છે કે આવું થવાનું મુખ્ય કારણ એ છે કે જેમ એક સ્ત્રી થઈને આપણે આપણા જીવનમાં રહેલા પુરુષ શુભ ચિંતકોને, મિત્રોને આ વિશે વાત નથી કરી શકતા ને, તેમ આપણે આપણી સખીઓને કે પોતાની અંગત સ્ત્રીઓને પણ આ વિશે વાત નથી કરતા. અને ખબર નહીં કેમ, કદાચ લીધે એનું કારણ એ હોઈ શકે કે સ્ત્રી કદી સ્ત્રીને મિત્ર બનવા જ નથી દેતી. અને આજ બદલવાની જરૂર છે આપણે. સ્ત્રી શુભ ચિંતકો, સખીઓ દરેક સ્ત્રીના જીવનમાં હોવી જ જોઈએ. ને ન હોય ને તો સ્ત્રીએ પોતાના માટે પૂરતું બનવાની જરૂર છે, એટલે કે સેલ્ફ સફિશિયન્ટ થવાની જરૂર છે. અને અહીં જ યોગ એક સુંદર મિત્ર બની શકે છે, કારણ યોગ મનને સંભાળે છે. યોગ દ્વારા શ્વાસ ધીમો થાય છે, મન શાંત બને છે.

માનવામાં આવે છે. માર્જરી વિટિલાસન એટલે કે કેટ કર્વ સ્ટ્રેચ, જે કરોડરજ્જુને લચકદાર રાખે છે અને કમર તથા ગરદનના તણાવને ઓછો કરે છે. બાલાસન એટલે કે ચાઇલ્ડ પોઝ. આ આસન મનને શાંતિ આપે છે અને ચિંતા તથા માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે. આ તો થયા મિત્રો આસનની વાત, અને અમારી વહેલી વહેલી સખીઓ સાથે સાથે છે ને મેનોપોઝ પછી કેટલીક નિયમિત તપાસ પણ જરૂરી બને છે, જેમ કે બ્લડ પ્રેશર, ગાયનિક ચેકઅપ, હાડકાની તંદુરસ્તી, સ્તનની તપાસ, આવી બધી જ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે સમયસરની કાળજી આવતીકાલની મોટી સમસ્યાઓથી બચાવી શકે છે. તો વાલી બહેનો, મેનોપોઝનો અર્થ છે પોતાની જાતને ફરીથી ઓળખવાનો સમય, પોતાની અંદરની શક્તિને ફરીથી શોધવાનો સમય, અને કદાચ વર્ષો સુધી બીજાઓ માટે જીવ્યા પછી થોડુંક પોતાના માટે જીવવાનો સમય. અને હવે આટલી સુંદર મજાની અને મિનિંગફુલ વાત કર્યા બાદ શ્રોતા મિત્રો, અમે આપ સૌને માટે થોડો સમય કાઢીશું, કાર્યક્રમમાં આપને વિશેષ પત્ર અને ઇમેલ્સ વાંચીશું. તો શ્રોતા મિત્રો, આ સંદેશ છે ધર્મેન્દ્રસિંહજીનો જામનગરથી. જણાવે છે કે 29 મે અને શુક્રવારના રોજ રજૂ થયેલ નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. એ દિવસે જોવા મુજબ લાઈવ પ્રસારણના અનાઉન્સર પણ અનુજાબેન હતા, એટલે એવું લાગ્યું કે આખી સહયોગની ટીમ સાથે છે. તો હવે 3 જૂન અને બુધવારના રોજ મૌલિંગભાઈની મુલાકાત બહુ જ સરસ, કેટલા બધા માણસોના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, બહુ સરસ કાર્યક્રમ રહ્યો, ઘણી બધી જૂની યાદી આપી અને યાદો તાજી થઈ ગઈ. તો 10 જૂન અને બુધવારના રોજ કાર્યક્રમમાં ખૂબ બધા પત્રો અને ઇમેલ્સ નો સમાવેશ થયો, જે લગભગ 22 મે થી લઈને અત્યાર સુધીના ઘણા બધા પત્રો હતા. મારા સંદેશાનો પણ ખૂબ સરસ રીતે જવાબ આપવામાં આવ્યો, ખૂબ ગમ્યું. ફળ ધર્મેન્દ્રસિંહજી, ખૂબ સરસ અવલોકન છે આપણું કે 29 મી તારીખના રોજ અનાઉન્સર અનુજાબેન હતા અને સહયોગની આખી ટીમ જાણે પૂરી થઈ. આપનો અભિપ્રાય અમને નિયમિત મળે છે અને ખૂબ ગમે છે. ધર્મેન્દ્રસિંહજીના સંદેશ બાદ હવે ગાયત્રીનગર સરખેજ અમદાવાદથી સૈયદ સખી નંદુબેનના 2 પત્રો મળ્યા છે, જે વાંચે. પત્રમાં એમની સાથે જોડાયા છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, તપન, પિંકી તથા મુકેશભાઈ. આકાશવાણી અમદાવાદ સૈયદ પરિવારને હાર્દિક શુભેચ્છા સાથે તેઓ જણાવે છે કે સૈયદ કાર્યક્રમમાં અમે નિયમિત શ્રોતા છીએ અને નિયમિત રીતે સૈયદ કાર્યક્રમ સાંભળીએ છીએ. રેડિયોમાં આવતા દરેક કાર્યક્રમ હું સાંભળું છું, પણ સૈયદ મારો સૌથી મનગમતો કાર્યક્રમ છે. બંને બહેનોની રજૂઆત ખૂબ જ સરસ હોય છે અને હિતેશભાઈ માવાણીની પ્રસ્તુતિ પણ સરસ હોય છે, એટલે કાર્યક્રમમાં તો જાણે કે મોજ પડી જાય છે. આગળ અમારા કાર્યક્રમની સમીક્ષામાં લખ્યું છે કે તારીખ 3 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે ઉજવવામાં આવ્યો હતો, જે ખ્રિસ્તીઓનો તહેવાર છે. 2000 વર્ષ પહેલા ઈસા મસીહને કાંટાવાળો પાંજ પહેરાવવામાં આવ્યો હતો અને કાનમાં ખીલા લગાવવામાં આવ્યા હતા. મને ગમ્યું અંતર્ગત અભિષેક દરજીની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત સાંભળી, જેમાં રાજેશ વણકરની હીર નવલકથા વિશે વાતો કરી. હીર આદિવાસી હતી અને હિંમતથી આગળ આવી હતી. તારીખ 6 એપ્રિલે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ભાષાની વાતો કરી, જેમાં દર્શકભાઈ કાઠિયાવાડી શબ્દ બોલ્યા તે ગમ્યો. બેકાલુ, ફટાણુ, કટાણે વગેરે. કૃતિ દેસાઈની વાર્તાની પ્રસ્તુતિ ગમી. તેમણે રજૂ કરેલ કાવ્ય પણ ગમ્યું અને પસંદગીનું ગીત પણ એ દિવસનું ગમ્યું. તો એમના બીજા પત્રમાં તેઓ જણાવે છે કે અમે સાથે બેસીને રેડિયો સાંભળીએ છીએ. તારીખ 8 એપ્રિલના રોજ બંકિમચંદ્ર ઉપાધ્યાયની પુણ્યતિથિ હતી. તેમણે 14 નવલકથાઓ લખી છે. મૃતિ શાહ દ્વારા પ્રસ્તુત વાર્તા અને કવિતા ગમ્યા. તારીખ 10 એપ્રિલના રોજ વર્ષા અડાલજાનો જન્મદિવસ હતો. વર્ષા અડાલજા સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળવાની ખૂબ ગમી. અરે વાહ નંદુબેન, તમારી એક વસ્તુ મને ખૂબ જ ગમે છે, ખબર છે કઈ? તમે કાર્યક્રમ માત્ર સાંભળતા નથી પણ પૂરેપૂરો રસપૂર્વક સાંભળો છો, અને રેડિયો માટે તો કહી શકાય ઘર માટે ધંધા. ક્યાંય ગયા વગર ખૂબ ઉપયોગી અને મહત્વની વાતો રેડિયો સાંભળનાર સુધી પહોંચાડે છે, અને ખુશીની વાત એ છે કે આ સગવડમાં તમે પૂરેપૂરો લાભ લો છો. પત્ર પણ એટલા સરસ લખો છો કે વાંચીને અમારો ઉત્સાહ વધી જાય છે. આટલા સરસ પત્ર બદલ ખૂબ ખૂબ આભાર. તો નંદુબેનના પત્ર બાદ હવે આ 3 પત્રો જામનગરથી અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીના છે. લખે છે કે કાર્યક્રમમાં અવનવી મુલાકાતોમાંથી ઘણું જાણવાનું મળે છે. તારીખ 13 એપ્રિલના રોજ હિન્દુના પવિત્ર દિવસ ગરુથીની એકાદશી વિશે વાત કરી તે સુપરહિટ રહી. વળી તે દિવસે લેખક સુભાષ શાહનો જન્મદિવસ હતો અને તેમની કવિતા હસવું નથી રડવું નથી અને બીજી ઘણું કર્યું કે કશું ના કર્યું, ખરું કહું

0: હાંક્યો છું. આ બધી કવિતાઓ ગાઈ સમજવા જેવી વાતો કરી ગઈ અને અનામિકા વાસણીએ ચા વિશેનો વાર્તાલાપ આપ્યો તે ગમ્યું. ફરમાયશી ગીત પણ સરસ હતું. તો અન્ય પત્રમાં બાબુભાઈ જણાવે છે કે 4 મે ના રોજ ગુજરાતની વિવિધ બોલીની વાતો કરી. એમાં જે કચ્છી બોલીની વાતો કરી તે સુપર હિટ હતી. કચ્છમાં વખણાતા નાટ્યકામની પણ વાતો કરી, સરસ માહિતી આપી. તો તારીખ 6, 9 અને 13 મે ના રોજ પત્રો અને ઇમેલ્સમાં ખૂબ લાગણી અને પ્રેમથી જવાબ આપવામાં આવ્યા. તે બદલ આપ બંને ભાઈઓનો આભાર. તો ધીરજભાઈ રબારીની મુલાકાતમાં જે વાતો કરી તેમાંથી ઘણું જાણવાનું મળ્યું. ધીરજભાઈ રબારીનો આભાર, અભિનંદન. તો વળી 22 મે ના રોજ સહયારમાં જીવ વિવિધતા વિશે જે વાર્તા સંભળાવી એમાં મજા આવી ગઈ અને ડોક્ટર મેડમે ત્વચાની સંભાળ વિશે ઘણી જાણવાલાયક માહિતી પણ આપી. આપ ત્રણેયને આ કાર્યક્રમની પ્રસ્તુતિ બદલ અભિનંદન. બાબુભાઈ આપના પત્રો એમના ઘરે મોડા પણ નિયમિત મળતા હોય છે અને કોઈ વખત ઘણા લાંબા સમય સુધી કાર્યક્રમમાં આપના પત્રોનો સમાવેશ પણ નથી કરી શકતા. પછી એક સાથે ઘણા પત્રો સામેલ થાય એવું બને પણ આપ નિયમિત એક ખૂબ જ સારા શ્રોતા અને પરિવારના પોતાના સભ્યની જેમ અભિપ્રાય આપો જ છો ભૂલ્યા વિના. અમારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે. આપનો ખૂબ ખૂબ આભાર. બાબુભાઈના 3 પત્રો પછી હવે લીપે આ 2 પત્રો છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારના અને પત્રમાં તેમની સાથે જોડાયા છે રમણીકભાઈ, ગીતાબેન, નાના રાજકોટના કારુભાઈ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરશનદાસ બાપુ, જોડિયાના માધુભાઈ અને અમદાવાદથી પ્રીતિબેન. વા દીપકભાઈ, હંમેશા અલગ અલગ શહેરથી અલગ અલગ સાથી મિત્રો તમારી સાથે જોડાય છે પત્રમાં, જે ખૂબ જ ખુશીની વાત છે. તેઓ જણાવે છે કે સહયોગના દરેક કાર્યક્રમ અમે સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી મળે છે. અનામિકા વાસણી દ્વારા ચા વિશેની વાર્તાલાપ, ત્રિલોકભાઈ સંઘાણીની મુલાકાત, રીમા શાહની મુલાકાત, ગાંધીજી વિશે રૂપક, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શ્રોતા અને મંતવ્યો અને વકીલ વત્સલ શાહની મુલાકાત ખૂબ જ ગમી. ત્યારબાદ તેમણે એક સુવિચાર શેર કર્યો છે. આત્મવિશ્વાસ જીવનની મોટી શક્તિ છે. આત્મવિશ્વાસ ક્યારેય હારતો કે મરતો નથી. આ ઉપરાંત દીપકભાઈએ બીજો પણ એક પત્ર લખ્યો છે જેમાં તેઓ જણાવે છે કે સુરદાસજીનું 60 કડીનું પદ છે જે સુરસાઠી નામે પ્રસિદ્ધ છે, જેમાં સુરદાસજી એક લોભી વેપારીને ઉદ્દેશ્યને ઉપદેશ આપતા કહે છે. તેની પ્રથમ કડી આ પ્રમાણે છે. કૃષ્ણ સુમેર તને પાવન કીજે, જોલો જગ અપના સો કીજે. હે મનુષ્ય, તું શ્રી કૃષ્ણનું સ્મરણ કર તો આ જીવન પાવન થઈ જશે. સંસાર એક સ્વપ્ન છે, સ્વપ્ન ટકવાનું નથી. શ્વાસે શ્વાસે આયુષ્ય ઘટે છે. મરણનો ભય પાસે આવતો જાય છે. ગયેલો સમય પાછો આવતો નથી. વૃક્ષને ખરેલા પાંદડા ઉડી જાય છે. જીવન પણ એવું જ છે. વિવેક થી વર્તો, ધર્માચરણ કરો તો માતાના ઉદરમાં ઊંધે માથે રહેવાનું દુઃખ ફરી ફરીને ભોગવવું ન પડે. જન્મ મરણનો ભય ટળી જાય. પશુ પક્ષી જીવ જંતુ આદિના અનેક અવતારો લેતો તો મનુષ્ય યોનિમાં આવ્યો છે. તો તમે કેટલી સંપત્તિ કમાઈશ, સાથે કઈ જ આવવાનું નથી. કેવળ ને કેવળ ધર્મ જ આવવાનું છે. તો ભગવાનને ભૂલે છે, અંતે તો વિષયો પાછળ દોડે છે, પ્રતિષ્ઠા માટે ફાંફો મારે છે. થોડું મળે તે વધારે મેળવવાનો લોભ કરે છે. તે તો મૃગ તૃષ્ણા છે. મૃગ જળથી કોઈની તરસ છીપી છે? જેને ગર્ભમાં રક્ષા કરી આ સુંદર દેહ આપે છે તેને તો ભૂલી જાય છે. આવો તારો પુરુષાર્થ, ગાઢપણમાં પસ્તાઈશ. ખરું કરવાનું તો રહી ગયું, માટે અત્યારથી જ ચેત અને ભગવાનની ભક્તિ કર. ઓહો, દીપકભાઈ, તમે તો ખરેખર જીવનનો ગૂઢાર્થ આજે સૌની સાથે વહેંચ્યો. ખૂબ સરસ જ્ઞાનની વાતો લખીને આપે મોકલી છે, જે સૌ માટે ઉપયોગી અને દિશા સૂચક બની રહેશે. તો હવે રંગબેરંગી શાહીથી ખૂબ જ શણગાર કરેલો પત્ર મળ્યો છે. સુસ્વચ્છ અક્ષરોથી લખાયેલો, ગામ ચરાડા, તાલુકા માણસા, જિલ્લા ગાંધીનગરથી આપણા શ્રોતા મિત્ર ગિરીશભાઈ નેસરિયાનો લખે છે કે રાજદરબારના મુશાયરામાંથી ગઝલને આમ જનતાના માહોલમાં લોકભોગ્ય કરનાર ગુજરાતી સાહિત્યના લોકપ્રિય ગઝલકાર આદિલ મંસૂરી સાહેબનો જન્મ દિવસ 18 મે સોમવાર. આ કાર્યક્રમ ખૂબ સુંદર. આદિલ સાહેબને ભાવાંજલિ આપતા આદિલના જીવન અને કવન વિશે અત્યંત ભાવનાસભર સાહિત્યિક વાતો આપ બંને બહેનોએ કરી હતી, જે અનન્ય અને અફલાતુન સ્વર શૈલીએ શ્રોતાઓના રોમે રોમમાં મંત્રમુગ્ધતા પ્રગટાવી જ ગઈ હશે. આજના કાર્યક્રમનું શ્રવણ અદભુત જણાયું. ઉર્મા આનંદની હેલી ઉભરાણી, પગરાવ આદિલ સાહેબનો પ્રથમ ગઝલ સંગ્રહ, પછી સતત વળાંક અને ગઝલના આયનાઘરમાં આ ગઝલ સંગ્રહો પ્રસિદ્ધ થયા. આગળનું વતન અમદાવાદ. ભાગ્યશાળી માણસોનું માદર વતન અમદાવાદ. અમદાવાદીઓ વિશ્વના કોઈ પણ દેશમાં જાય બલકે તારા અમદાવાદને અહમનિશ યાદ રાખે. જયારે આદિલને અમદાવાદ છોડી અમેરિકા જવાનું થયું ત્યારે આ વતન પ્રેમી કવિરાજને સાસરે જતી નવોડે નારી જેવું દિલ દર્દ થયું હતું ને એમની કલમ માંથી સ્નેહનો શુભ્ર પ્રભાવ છલકાયો. પ્રથમ ધ્રુવ પંક્તિ. નદીના રેતમાં રમતું નગર મળે ને મળે. ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ને મળે. અને આ જ ગઝલનો અંતિમ શેર છે. વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્ર ભર મરે ન મળે. આ કાર્યક્રમમાં આપ બંને બહેનોએ તજજ્ઞ મૂર્ધન્ય સાહિત્યકારની જેમ આદિલને ગઝલોનું પઠન કર્યું હતું. હવે કઈ જ બાકી નથી. આ દિવસનો કાર્યક્રમ અનમોલ લાગ્યો. તમારો સ્વર અનુપમ હતો. જ્યારે સરસ્વતી દેવીનો સાક્ષાત્કાર થયો હોય આપે રજૂ કરેલ આદિલની અન્ય રચનાઓનો આસ્વાદ માણતા અઢળો આનંદ થયો. આધુનિક ગુજરાતી કવિઓમાં છ અક્ષરના નામ વાળા રમેશ પારેખ અને મૃત્યુનો આભાસ અર્પતું મારી આંખે કંકુના સૂરજ આઠમ્યા ના મહાકવિ થવા સર્જાયેલ રાવજી પટેલ તથા આદિલ મંસૂરી ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના પ્રયોગશીલ કવિગરો હતા. હા ગિરીશભાઈ, આપને તો ગઝલો વિશે સાહિત્યકારો વિશે ઘણી બધી માહિતી ખબર છે અને આપે એવી માહિતી શેર કરી અમારી સાથે જે અમારા માટે પણ નવી હતી. તો શ્રોતા મિત્રો, ગિરીશભાઈએ આદિલ સાહેબની એમને ગમતી કવિતાઓના અંશ અને થોડા મુક્તકો લખીને મોકલ્યા છે. એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશને ગૂંથે અને બંધાય ગઝલ, કોઈ કહ્યું લઈને કોઈ આકાર નથી, એ અંગ મળે અને વળ ખાય ગઝલ. આવી તો કોઈ સ્નેહને જાદી રહી ને હાથમાં સૌંદર્યની તકદીર લઈ, હું વાત કરું તે કોઈ ચાલ્યું ગયું, શોધું છું હવે આંખમાં તસવીર લઈ. લાખ કાંટાઓ માથે સંતાડવા તે છતાંય ફૂલ ક્યાં સંતાય છે, દુઃખ પડે છે એનો આદિલ ગમ ન કર, ભાગ્યમાં જે હોય છે તે થાય છે. ફૂલો ખીલ્યા કે ખાર મને કઈ ખબર નથી, કોની હતી બહાર મને કઈ ખબર નથી, પાછળ પ્રવાસીઓના ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કઈ ખબર નથી. હા ગિરીશભાઈ, મજા આવી ગઈ. આદિલ સાહેબની આટલી બધી ગઝલો પંક્તિઓ એક સાથે એમને વાંચવાની પણ મજા આવી અને આપ સૌને સાંભળીને પણ આનંદ થયો જ હશે. તો શ્રોતા મિત્રો, ગિરીશભાઈએ હર હંમેશની જેમ એમની પોતાને લખેલી પણ એક કવિતા મોકલાવી છે. એ વાંચીએ છે. જિંદગીની રસદારનો ભોગવતો મહાસાગર ઉભરાય, આકાશવાણી અમદાવાદમાં. 99 વર્ષના સમય પત્ની મહેક મહેકાય, આકાશવાણી અમદાવાદમાં. સંગીત સાહિત્યનો સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ અનોખો, સહયોગની અમૃત વાણીમાં બંને બહેનોનો પંચમ સુર સંભળાય, આકાશવાણી અમદાવાદમાં. પ્રાતકાળે ભક્તિ સંગીતમાં ભજનને ભરાકા વાગે ભારી, સુગમ સંગીતમાં ગુજરાતી ગીતોની ફૂલછાબ સુહાય, આકાશવાણી અમદાવાદમાં. દીવવાણીનો થનગનાટ ભર જોબનની પાંખે આભ આંબે, ગામના ચોરામાં લીલી છમ લીલુડી ધરતી લહેરાય, આકાશવાણી અમદાવાદમાં. ફિલ્મ સંગીતના કેફમાં જોબન ધનના અધૂરા શમળા જાગે, સીમા સુરક્ષા દળના સૈનિકોના માનમાં રોજ રોજ જયમાલા અર્પણ થાય, આકાશવાણી અમદાવાદમાં. મારી તમારી ને આપણી અજરા અને રહે આકાશવાણી, જગતભરમાં મોદી સાહેબની મન કી બાતનો જય જયકાર ગવાય, આકાશવાણી અમદાવાદમાં. ઓહો ઓહો ગિરીશભાઈ, અમે બસ એટલું કહીશું કે આપણો આકાશવાણી પ્રત્યેનો પ્રેમ, અમારા પ્રત્યેની લાગણી અને પત્ર લખવા માટેની આપની મહેનત, આપનો ઉત્સાહ ભરપૂર છલકાય આપના પત્રોમાં. આપણે પત્રો વાંચવાની છે ને, કારણ કે આપ લખો છો એટલું સુંદર, એટલે ખૂબ મજા આવે છે. સાથે સાથે આપના પત્રોની વિશેષતા એ છે કે સુંદર રીતે લખાયેલો છે, એટલે અમને પત્ર જોઈને જ ખુશી થઈ જાય. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આ પત્ર છે જિલ્લા ભાવનગર તાલુકા તળાજા ગામ બાપરવાથી નિયમિત શ્રોતા પોપટભાઈ રાવણનો. એમની સાથે છે પંશી મકવાણા, શાંતિબેન, હંસાબેન, હર્ષાબેન અને મકવાણા પરિવાર. સાયર કાર્યક્રમ રજૂ કરતા બંને બહેનોને પ્રેમ ભર્યા નમસ્કાર કરીને તેઓ જણાવે છે સિયર કાર્યક્રમ અમારો ખૂબ માનીતો કાર્યક્રમ છે. રેસીપીઝ તથા મુલાકાત તમે સરસ આપો છો. તો સાથે જ તમને એક સૂચન કર્યું છે કે દર બીજા બુધવારે પત્ર અને ઇમેઇલ્સના જવાબ આપો તો પત્ર મિત્રોમાં આનંદ અને લાગણીના ઝરણા વહેતા રહે. પોપટભાઈ, યે બાત તો કુછ હજમ નહીં હુઈ. આપે સૂચન કર્યું છે કે દર બીજા બુધવારે પત્રો અને ઇમેઇલ્સ લો તો શ્રોતા મિત્રોમાં આનંદ અને ઉત્સાહ જળવાઈ રહે. અને અમે તો દર બુધવારે પત્રો અને ઇમેઇલ્સ લઈએ જ છીએ ને, જે આપણે અપેક્ષા કરતા પણ વધુ થયું. આપના વેસને મેં લખેલો પત્ર છે અને એ દિવસે સૈયરના પત્ર મિત્ર ધીરજભાઈ વી રબારીને અમે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા હતા. આશા છે કે નવીન પહેલ આપને ચોક્કસ ગમી હશે. તો હવે આ પત્ર છે ભાવનગરથી આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર, વિશિષ્ટ પત્ર મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો. પત્રમાં એમને ગમતા કાર્યક્રમ વિશેની સમીક્ષા લખી મોકલાવી છે, સાથે સાથે એક સુવિચાર પણ છે. લખે છે કે 4 મે ના રોજ સોમવારના કાર્યક્રમમાં આપ શ્રી દાના દ્વારા કચ્છની બોલીઓ, હસ્તકળા, સંસ્કૃતિ અને ભરતકામ તેમનો સુંદર વાર્તાલાપ રજૂ થયેલ તે સાંભળવાની મજા આવી. તેમજ જૂનાગઢમાં કિરીટભાઈ સોલંકી દ્વારા રેડિયો પ્રસારણના 90મા વર્ષની ગૌરવવંતી યાત્રા, ગુજરાતની સુંદર વાતો તેમજ 4 કચ્છી ગીતો જે રજૂ થયા હતા તે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ. તો 6 મે બુધવારના કાર્યક્રમમાં આપ બંને દાણા દ્વારા શરૂઆતમાં ગરમીથી બચવા માટેના વિવિધ ઉપાયોની સુંદર વાતો કરવામાં આવી, તેમજ શ્રોતાઓના પત્રોના જવાબો અને ઇમેઇલ્સનું વાંચન સાંભળવા મળેલ. મારા 2 પત્રોના લાગણીસભા જવાબો સાંભળીને મને ખૂબ ખુશી થઈ. તો 8મી મે અને શુક્રવારના કાર્યક્રમમાં આપ બહેનો દ્વારા શરૂઆતમાં સારા વિચારો, વર્તન વિશેની વાતો તેમજ રેડક્રોસ દિનની વાતો તેમજ હિતેશભાઈ નાવાણી દ્વારા મુલાકાતમાં વત્સલ શાહ સાથેનો વાર્તાલાપ, જેમાં લોક અદાલત અને લોકોના માન્ય પ્રશ્નોનું સલાહ દ્વારા સમાધાન આ વિષય ઉપર જે વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાનું ખૂબ ગમ્યું હતું. પ્રવીણ ચંદ્રજી, આપ હંમેશા એક નાનકડા પત્રમાં ઘણી બધી વાતો લખીને મોકલાવતા હોવ છો. આપના અભિપ્રાયો બધા જ અમારા સુધી પહોંચાડો છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અંતમાં આપણે એક સુવિચાર લખ્યો છે, પ્રેમ પથ હંમેશા સ્વર્ગ તરફ લઈ જાય છે. અને હવે પછીનો આ પત્ર છે જિલ્લા ખેડા તાલુકા નડિયાદ મુકામ ઉત્તર સંડાથી સૈયદના શાયર મિત્ર એવા રમેશ એલ ભાટિયાનો. બંને બહેનોના મીઠા મીઠા વંદન સહ આ વખતે પણ એમણે એમની સ્વરચિત શાયરી લખીને મોકલી છે. આકાશવાણી હૈ સત્ય આકાશવાણી, સુનતા રહેતા હું મેં રોજ દિન ભર આકાશવાણી. આકાશવાણી કિસી ખિલાને કા નામ નહીં, યે મનોરંજન કા હૈ સાથી, ફિર ટીવી કા કુછ મુઝે કામ નહીં. મેને સિર્ફ ખ્યાલો સે સપને મેં મનોરંજન કી સેજ સજાઈ થી, દિલ કી ખાલી દીવારો પર ગુલ મહર કે ગીતો કી તસવીર બનાઈ થી. મેરી શાયરી કે કલિયો કા સૈયર મેં કોઈ હિસાબ નહીં, સુગમ સંગીત કી કલિયો મેં મેને લોક સંગીત કો ભી અપનાયા થા. મેરી આંખો મેં ગમ કે કોઈ બરસાત નહીં, ઓર સૈયર કે ફૂલો કા કોઈ જવાબ નહીં. અરે વાહ વાહ વાહ રમેશ ભાઈ, હર રમેશ ની જેમ આ વખતે પણ તમે ખૂબ જ સુંદર શાયરી કવિતા લખીને મોકલી છે. આપની શાયરી ઉપરથી અમને અંદાજ આવે છે કે તમે તમારા જીવનમાં કોઈ પણ માધ્યમ કરતા સૌથી ટોચ ઉપર માત્ર ને માત્ર આકાશવાણીને રાખ્યું છે, જે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે. શ્રોતા મિત્રો, હવે આ પત્ર આવ્યો છે ગામ ધારડી તાલુકા તળાજા જિલ્લા ભાવનગરથી. પત્ર બારાયા પરિવાર તરફથી મળ્યો છે અને આ એમનો સહાય કાર્યક્રમમાં પ્રથમ પત્ર છે. તો સ્વાગત થઈ જાય એમનું.
1: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: આ પત્ર ખૂબ જ સુંદર અક્ષરોથી લખવામાં આવ્યો છે અને સરસ મજાની વાત લખી છે કે એને આકાશવાણીમાં પ્રથમ પત્ર 20 વર્ષ કે એનાથી પણ પહેલા લખ્યો હતો, જયારે મારા પપ્પા મારા જેટલી ઉંમરના હતા અને આજે હું એટલી ઉંમરનો છું. અમારા પરિવારમાં મારા દાદા પરસોત્તમભાઈ, ઘરના વ્યક્તિઓ મનસુખભાઈ, આકાશભાઈ, જયદીપભાઈ, કિશનભાઈ તથા આરતીબેન, આશાબેન, કાજલબેન અને અમારા લાડલી ભાણીમાં હિતિકાબેન અને કૃતિકાબેન તેમજ અમારા બારૈયા પરિવાર તરફથી બંને બહેનોને જય શ્રી કૃષ્ણ.
1: આપને પણ અમારા બંને તરફથી જય શ્રી કૃષ્ણ.
0: હવે વાત એમ થઈ કે આપનો પ્રથમ પત્ર તો મળ્યો, પણ અમારા આ શ્રોતા મિત્ર કોણ છે ને એ ખબર ના પડી. આપે આપના પરિવારના સભ્યના નામ લખ્યા, પણ આપનું નામ આપ નથી લખી શક્યા. નેક્સ્ટ પત્રમાં જરૂરથી લખીને મોકલાવજો. અગાઉ આપે જણાવ્યું છે કે તમારા આકાશવાણી કેન્દ્ર અમદાવાદ તરફથી પ્રસારિત થતા તમામ કાર્યક્રમો મારા દાદીમા વિજુબેન ખૂબ હેત અને ઉત્સાહથી સાંભળે છે. એમની ખૂબ ઈચ્છા હતી કે આપણે પણ બધા મિત્રોની જેમ પત્ર લખીએ, એટલે આજે એમને સૌ પ્રથમવાર પત્ર લખ્યો છે. હવે આપ હર હંમેશા આવી રીતે પત્ર લખતા રહેજો અને આપના પત્રોની આપના નામ સાથે રાહ જોઈશું.
2: તો હવે ઈમેલ તરફ આગળ વધી ગામ જોડા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગર થી આ ઈમેલ છે નાદુભા ચૌહાણ નો. સાથે છે લખમણબેન, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે અમે સહર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. બંને બહેનો ખૂબ જ સરસ કાર્યક્રમ રજૂ કરે છે. જ્યાં સુધી સહર કાર્યક્રમ સાંભળો નહીં ત્યાં સુધી જમવાનું ભાવતું નથી. આગળ તો જણાવે છે કે તારીખ 29મી શુક્રવારે જે નાટક રજૂ થયું તે સાંભળવાની મજા આવી. શ્રોતા મિત્રોની ફરમાઈશ હતી ઘણા સમયથી કે કોઈ વખત કાર્યક્રમમાં આવી રીતે નાટક પણ સંભળાવો, અને એ જ ફરમાઈશના આધારે અમે નાટક આપ્યું અને આપને એ ગમ્યું એ જાણીને ખૂબ ખુશી થઈ. તો અન્ય એક ઇમેલમાં તો લખે છે કે તારીખ 3 જૂનનો કાર્યક્રમ રજૂ થયો તે ખૂબ જ સરસ હતો. મિત્રોના પત્રો અને હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત, 90 વર્ષની વાતો, આકાશવાણી વિશેની માહિતી ખૂબ સરસ હતી. જામનગરના ધર્મેન્દ્રભાઈએ મને યાદ કર્યો, તમનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીએ મને આવા મિત્રો દીધા છે. મને આવી આશા નહોતી, પણ ઠેઠ અમેરિકાથી મને ફોન આવ્યો છે કે માધુભાઈ કાર્યક્રમનું રેકોર્ડિંગ મોકલો. વાહ માધુભાઈ, અને તેઓ માને છે કે આપ સૌ શ્રોતા મિત્રોનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ જ છે કે જેણે સહર કાર્યક્રમને આટલી બધી લોકપ્રિયતા અપાવી છે. થેન્ક યુ સો મચ.
0: હવે આ ઇમેલ છે ગામ સરસિયા તાલુકા ધારી જિલ્લા અમરેલી થી આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈ નો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે બોસ. સાથે સાથે એમના ભાણા ભણકીની આખી ટીમ છે, શ્રેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીના, પરી, પૂજા, હેવા અને રીવા. લખે છે કે 25મી મે તેમજ 27મી મેના કાર્યક્રમ ખૂબ સરસ હતા. મહેશભાઈ શાહ સાથેનો હિતેશ માવાણી સરનો વાર્તાલાપ સાંભળવાની મજા આવી. એ વાર્તાલાપ ખૂબ માહિતીસભર, ઉપયોગી, જ્ઞાનવર્ધક અને લાજવાબ હતો. ગુજરાતી ગીત પણ સરસ હતા. તો 29મી મેના રોજ 5મો શુક્રવાર હોવાથી આવેલ નાટક સરસ હતું, સાંભળવાની મજા આવી ગઈ. આવા જ નાટકો આપતા રહેજો. જી અમિતભાઈ, આપનું સૂચન અમે ચોક્કસથી ધ્યાનમાં રાખીશું.
2: અને હવે આ ઇમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીનો, અને એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. કિરીટભાઈ લખે છે કે જે પરિવારમાં પતિ પત્ની બંને ઘરથી બહાર નોકરી કરવા જતા હોય એમની પરિસ્થિતિનું નાટક વાત જાણે એમ છે દ્વારા વર્ષાબેન અવાનજાએ ખૂબ જ ઝીણવટપૂર્વક સારી રીતે લખીને અને નાટકના કલાકારોએ પણ ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી. દક્ષાબેન દાદાની પ્રસ્તુતિ પણ ખૂબ જ સરસ રહી અને આ નાટક સહર કાર્યક્રમ દ્વારા તેને અમારા સુધી પહોંચાડ્યું તે માટે આકાશવાણી અમદાવાદનો ખૂબ ખૂબ આભાર. તારીખ 3 જૂનના કાર્યક્રમમાં થોડા સમય પહેલા જ સેવાનિવૃત્ત થયેલા આકાશવાણી અમદાવાદના સ્ટેશન ડાયરેક્ટર શ્રી મોલિનભાઈ મુનશીની હિતેશભાઈ માવાણીએ લીધેલ મુલાકાત ખૂબ જ સરસ, આકાશવાણી વિશે ખૂબ જ જાણવાલાયક વાતો એમની આ મુલાકાતમાંથી જાણવા મળી. આ માટે મોલિનભાઈ તેમજ હિતેશભાઈ માવાણીને ખૂબ ખૂબ અભિનંદન. જે કિરીટભાઈ, મોહનભાઈએ આટલા બધા વર્ષો આકાશવાણીમાં સેવા આપી અને એમની પાસે તો અનુભવોનો ખજાનો છે. ફરી કોઈ વાર મોકો મળશે તો એમની પાસેથી વધુ વાતો પણ જાણીશું.
0: બસ, તો શ્રોતા મિત્રો, આ સાથે જ આપના પત્રો અને આપના ઇમેલની સફર આજના દિવસ માટે અહીં જ થંભાવીએ છીએ. અને જતા પહેલા ખાસ અમારા બંને તરફથી એક રિક્વેસ્ટ, એક સૂચન જરૂરથી કરીશું કે યોગને જીવનમાં સ્થાન ચોક્કસ આપશો. 1 કલાક, 1/2 કલાક, 15 મિનિટ કે પછી માત્ર 5 મિનિટ પણ દરરોજ યોગ માટે સમય ફાળવશો. આજનો કાર્યક્રમ કેવો લાગ્યો ચોક્કસ જણાવજો અને આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપશો અનુમતિ. ફરી મળીશું.
2: આપના અભિપ્રાયો અમને આ સમયમાં પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહયોગ કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ, 3800009.
0: ઇમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1:20 મિનિટ સમયશું ગુજરાતીમાં સમાચાર.

bolo zapnuté, dar išlo bio GNS radšekrame, nekritali tie šepetlybė. Jie ten dalyvai į tolėšnį, atvele podali gupto tenį šepetlybę. Mokimantri N. Ringa Swami, mantri jau dar išlabio, ne varišto adikarioni upastikimo šepet grama samaro įžiūrėjo vietu. Mokimantri N. Ringa Swami, ane bei mantri jau pažip neta, E. Namas Sivam, ane All India NR Congress ne neta, Milladi Krushna Rabel, dėjo mėne šepetlybė vietu. દરમિયાન નવી ચૂંટાયેલી પુડુચેરી વિધાનસભા હજુ તેના પ્રથમ ક્ષેત્રમાં ટેકવાઈ નથી. વિધાનસભા માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી પણ ટૂંક સમયમાં થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એડીએડીને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં 1.56 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનની તુલનામાં 15% વધુનો વધારો છે. નાણાકીય વર્ષ 2020-21 કરતા 110% વધારો છે, જ્યારે આંકડો 84,000 કરોડ રૂપિયાથી વધુ હતો. શ્રી સિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 4,746 કરોડ રૂપિયાની તુલનામાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન 4 ગણું વધ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને અન્ય તમામ હિસ્સેદારોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને 78.66 ડોલર થયા. આ સાથે આ વર્ષે માર્ચ પછી પહેલીવાર તેલના ભાવ 80 ડોલર પ્રતિ બેરલથી નીચે ગયા છે. આ ઘટાડો એવા આશાવાદ વચ્ચે આવ્યો છે કે અમેરિકા ઈરાન યુદ્ધ અંગેના કામચલાઉ કરારથી અઠવાડિયાના અંતમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે અને તેલનો વૈશ્વિક પ્રવાહ ફરી શરૂ થશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની 1 દિવસીય શ્રેણીની બીજી મેચ આજે લખનૌ ખાતે થોડી વારમાં શરૂ થશે, જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0 આગળ છે. ધર્મશાળામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી, જ્યારે મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ કહ્યું કે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મહારાણા પ્રતાપે તેમના સિદ્ધાંતો, સંસ્કૃતિ અને માતૃભૂમિના સન્માન સાથે ક્યારેય સમાધાન કર્યું નહીં. તેમની બહાદુરી ફક્ત મેવાડ કે રાજસ્થાનનો જ નહીં, પરંતુ સમગ્ર ભારત વર્ષ માટે પ્રેરણાદાયક વારસાનો ખજાનો છે. શ્રી બિરલાએ દરેકને મહારાણા પ્રતાપના દેશભક્તિ, ફરજ અને આત્મસન્માનના આદર્શોને તેમના જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લેવા વિનંતી કરી. કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અભિષેક દવેએ જણાવ્યું કે ભારતની કૃષિ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ વધીને 500 વસ્તુઓ થઈ ગઈ છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન અને યુરોપિયન યુનિયન જેવા મુખ્ય વૈશ્વિક નિકાસકારોની સ્પર્ધા હોવા છતાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી દેવે માહિતી આપી કે ગયા વર્ષે કૃષિ નિકાસ 53 અરબ ડોલર હતી. ભારત વિશ્વના ટોચના 10 કૃષિ નિકાસકાર દેશોમાં સામેલ છે. તેમણે ઉમેર્યું કે દેશે ચોખા અને મસાલા જેવા પરંપરાગત ઉત્પાદનોથી આગળ વધીને કઠોળ, કોકો ઉત્પાદનો, અનાનસ, દ્રાક્ષ અને દાડમનો સમાવેશ કરીને તેની કૃષિ નિકાસમાં નોંધપાત્ર પ્રગતિ લાવી છે, જે હવે ડઝનબંધ દેશોના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા પહેલા અધિકારીઓ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. આ યાત્રાના સલામત અને સુચારુ સંચાલન માટે બહુસ્તરીય વ્યવસ્થા, મોકડ્રીલ અને સંકલિત કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષાદળો, પોલીસ અને નાગરિક વહીવટી તંત્ર આવતા મહિનાથી શરૂઆતમાં શરૂ થનારા પરિવહન માર્ગો, બેઝ કેમ્પ, રેલવે માળખાકીય સુવિધાઓ, મેનેજમેન્ટ સેન્ટરો અને યાત્રા સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ સ્થાપનોને આવરી લેતી વ્યાપક સુરક્ષા ગ્રીડ સક્રિય કરી છે. પંજાબે તેના રમતગમત બૂટ્સ, ફૂટવેર અને ચામડાના ઉત્પાદનને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પંજાબના ઉદ્યોગ અને વાણિજ્યિક વિભાગ દ્વારા દેશની એક મુખ્ય કેન્દ્રીય સંસ્થા ફૂટવેર ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ FBDI સાથે એક સમજૂતી કરાર કરાયા છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રમાં ઉદ્યોગોને આધુનિક પરીક્ષણ, માળખા, કુશળ માનવશક્તિ, ડિઝાઇન અને નવીનતા સપોર્ટ અને મજબૂત બજાર જોડાણ પ્રદાન કરવાનો છે. એડીએમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂમિ વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. બેઠકમાં રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે, જેમાં શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ સહિતના કાર્યક્રમ પર ચર્ચા થશે. બેઠક દરમિયાન સિંચાઈ અને પીવાના પાણી, કૃષિ વાવેતર, ખાતરની માંગ સહિતની બાબતો પર પણ ચર્ચા થવાની શક્યતા છે. છેલ્લા દાયકામાં ગુજરાતે લગભગ 110 અબજ યુએસ ડોલરની નિકાસ કરી છે. વૈશ્વિક આર્થિક ક્ષેત્રના 12 વર્ષના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરતા અમદાવાદમાં એક આઉટરીચ કાર્યક્રમને સંબોધતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ અજય ભાદુએ ભાર મૂક્યો કે છેલ્લા 10 વર્ષમાં ભારતની કુલ નિકાસ બમણી થઈને આશરે 863 અબજ યુએસ ડોલર સુધી પહોંચી છે. પ્રાદેશિક નિકાસ વૃદ્ધિ પર ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું હતું કે 2014-15 અને 25-26 વચ્ચે ગુજરાતમાંથી સેઝ નિકાસમાં લગભગ 67% વધારો થયો છે. તેમણે માહિતી આપી હતી કે આ ઝોને અર્થતંત્રમાં 3,793 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું છે અને 2.22

0: કે વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના 6-4 નજીક ભારતીય તટરક્ષકની થીમ પર બનેલા સર્કલનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે દરિયા સુરક્ષા અને માદક પદાર્થ પકડવામાં તટરક્ષકની કામગીરીને બિરદાવી શ્રી સંઘવીએ રાજ્યના નાગરિકો વતી તટરક્ષકનો આભાર માન્યો. વડોદરામાં એક ટ્રક અને ખાનગી ટ્રાવેલર્સની બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 6 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને SSG હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બસવાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. SDRF, NDRF, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. કચ્છમાં આજે બપોરે 12:39 વાગે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે, જ્યારે તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ગાંધીનગરની ભૂકંપ શાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે. ગાંધીનગરમાં રાષ્ટ્ર નિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના સફળ અને ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત આગામી 19-21 જૂન દરમિયાન પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા સાંસ્કૃતિક કુંજ પરિસરમાં સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી 3 દિવસીય મહોત્સવમાં રાષ્ટ્રના વિકાસની ઝાંખી સાથે સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. આ કાર્યક્રમમાં વિવિધ ખ્યાતનામ કલાકારો તેમની કળા પ્રસ્તુતિ કરશે. વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે ગાંધીનગર જિલ્લામાં પ્રગતિ પદયાત્રા યોજાય, જેમાં મહાનુભાવો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને જિલ્લાના વિકાસ કાર્યો, આધુનિક શિક્ષણ પ્રણાલી, તકનીકી સંસ્થાઓ અને ઔદ્યોગિક ધરોહરની ઝાંખી કરાવાય. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત અમદાવાદ જિલ્લાના માનવ તાલુકાના શેરગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ખેત બચાવ અભિયાન અંતર્ગત સંકલ્પ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગરના સણોસરા ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. આ શિબિરમાં નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના સ્થાનિક ગુના શાખાએ 49 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો છે. આરોપીએ અરવલ્લી ઉપરાંત મહીસાગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની દુકાનોમાં પણ ચોરીની કબૂલાત કરી હોવાનું જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
1: 150 જેટલા સીસીટીવી ચેક કરેલા છે, લગભગ 25 જેટલા સગવડો ચેક કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અલગ અલગ ટાઈપના ટેકનિકલ ટૂલ્સ જે અમારી પાસે છે, જેમાં ICJ સિસ્ટમ છે, બીજી પ્રાઇવેટ એપ છે, પાવર બમ્પ છે, એના આધારે એક આરોપી મહારાષ્ટ્ર મુંબઈથી પકડાયો છે, જેનું નામ છે સિરાજ. એની સાથે બીજા એક આરોપી જે છે સલમાન કરીને, એ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જિલ્લા છે અને એક આરોપી અમારે પકડવાનું બાકી છે, જીગો કરે.
0: ગીર સોમનાથના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ આગામી 21 તારીખે સોમનાથ પરિસરમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓની સમીક્ષા કરી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આઇકોનિક પ્લેસ અને તીર્થ સ્થળ સોમનાથ સહિત તાલુકા કક્ષાના સ્થળ પર ઉજવણી થાય અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન કરવા જણાવ્યું. કલેક્ટરે રાજ્યકક્ષાના યોગ દિવસના પ્રસારણ માટે કનેક્ટિવિટી કાર્યક્રમને અનુરૂપ બેકડ્રોપ, યોગ ટીચર દ્વારા યોગ નિદર્શન સહિતની વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવવા તે માટે અધિકારીઓને સૂચના આપી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/you અને અમારા એક હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ફેસ્ટિવલ અમૃતે આ આયોજનમાં ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું. મોરબી તાલુકાના નીચી માંડવ ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત એક જાહેરાતનું સ્થળ પર નિકાલ કરાયો હતો. ઔદ્યોગિક હબ ગણાતા મોરબીના સ્થાનિક ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપવા તેમજ તેમના વિકાસને વધુ વેગ આપવાના આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત કરવામાં આવી. દરમિયાન તેમણે સિરામિક, પેપર મિલ અને કાપડ સહિતના ઉદ્યોગોના અદ્યતન પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કરી ઔદ્યોગિક નીતિઓ અને વિકાસલક્ષી પાસાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કલેક્ટરે પેપર મિલ સંગઠનના પ્રતિનિધિઓ સાથે પેપર ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અંગે પણ વાતચીત કરી હતી. મોરબી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડતી કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય મોરબી ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 11 વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહની ઉપલબ્ધ ખાલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી આગામી 25 તારીખ સુધી અરજીઓ મંગાવવામાં આવી છે. આ નિવાસી શિક્ષણ વ્યવસ્થાનો લાભ મેળવવા માટે ઉમેદવારો શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન જિલ્લાની માન્ય સીબીએસઈ અથવા રાજ્ય શિક્ષણ બોર્ડ જીએસઈબી સંલગ્ન શાળામાંથી ધોરણ 10ની પરીક્ષા ઓછામાં ઓછા 60% ગુણ સાથે પાસ કરેલી હોવી અનિવાર્ય છે. તેમજ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનારા ઉમેદવારે ધોરણ 10માં વિજ્ઞાન અને ગણિત વિષયમાં પણ ન્યૂનતમ 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. વયમર્યાદાના નિયમ મુજબ વિદ્યાર્થીની જન્મ તારીખ 1 જૂન 2009 થી 31 જુલાઈ 2011 વચ્ચે બંને તારીખો સહિત હોવી જરૂરી છે. વિદ્યાર્થીઓની પસંદગી નવોદય વિદ્યાલય સમિતિના નિયમો મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ગુણ અને મેરિટના આધારે તદ્દન પારદર્શક રીતે કરાશે. આ માટેના ફોર્મ મેળવવા ઇચ્છુકો જવાહર નવોદય વિદ્યાલય મોરબીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અથવા સંસ્થાની અધિકૃત વેબસાઇટ www.navodaya.gov.in કે www.jnvmorbi.org.in પર વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું ગાંધીનગર સંચાલિત શોભેશ્વર રોડ પર આવેલી ડોક્ટર બી આર આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં નૂતન શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ સરકારી પોર્ટલ ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in પર જઈ સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરી શકે છે. કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ આગામી 30 જૂન સુધી ઓનલાઈન ઉમેદવારીપત્ર ભરી શકશે. જળ એ જીવનના મંત્રને સાર્થક કરતા જિલ્લાના લક્ષ્મીવાસ ગામે જળ વ્યવસ્થાપન અને વિતરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી. નવી દિલ્હી ખાતે આયોજિત જળ મહોત્સવ 2026 દરમિયાન લક્ષ્મીવાસ ગામને તેની આધુનિક અને સુઆયોજિત પાણી વિતરણ વ્યવસ્થા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનું સન્માનપત્ર એનાયત કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મીવાસ ગામે પાણી વિતરણના સુદૃઢ માળખા માટે સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહીને અન્ય માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. હમણાં આપ મોરબી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.
1: હિમાલી વ્યાસ નાયકે ગાયેલી જયશ્રી મહેતાની રચના થઈ.

सत्यापन छोशोष 49 से लेकर 146 किलोहर्ट्ज पर आकाशवाणी नवा अहमदाबाद वडोदरा केन्द्र से सब प्रसारण राजकोट और भूज केन्द्र नो अत्यारे बपोरना 3 वागी चुक्या छे। अमारी प्रथम सभा अहीं समाप्त करीए छीए। બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટિંગ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા ડીટીએસ માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો। નમસ્કાર।

0: baseline news every old fans.
1: In Gujarat, six people, including a 9-year-old child, have died in an accident between a truck and a private bus in Vadodara. 27 others were injured and shifted to SSG Hospital in Vadodara for treatment. The accident occurred around 4 a.m. near Kotandi Stadium, where a bus travelling from Banswara to Surat collided with a stationary truck. Prime Minister Modi and Union Home Minister Amit Shah have expressed grief over the tragic accident on the Vadodara General Road in Gujarat. In a social media post, Mr. Modi conveyed his condolences to the bereaved families and said his thoughts are with those who have lost their loved ones. Indian Railways has approved a project worth 405 crore rupees to modernize the signalling project on Eastern Railway, involving the replacement of relay-based interlocking systems with electronic interlocking at 32 stations. The Railway Ministry said that the project marks a step towards modernizing signalling infrastructure and strengthening railway safety. It added that the project includes 25 panel interlocking routes, relay interlocking stations, and 7 intermediate block signalling locations on high density network and highly utilized network routes. The Indian Embassy in Iran has confirmed the repatriation of the mortal remains of 2 Indian nationals who lost their lives in the attack on MT Satabalo. In a social media post, the embassy said that the remains of Aditya Sharma and Shivani Chaurasia have been brought back to India. It also expressed deep condolences and conveyed solidarity with the bereaved families in this hour of grief. Benchmark domestic equity indices ended today's choppy trading session with gains of almost 0.5%. The Sensex rose 347 points to close at 77,156, while the Nifty advanced 97 points to settle at 24,086. News just in, Prime Minister Narendra Modi held a crucial meeting with German Chancellor Friedrich Merz on the sidelines of the G7 summit in Avignon, France, a short while ago. In a social media post, the Prime Minister said his talks with the German Chancellor were very fruitful. He informed that both the leaders discussed ways to further cement bilateral cooperation by working together in trade, investment, circular economy, defense, IT and law. And that is the end of this news bulletin.
2: प्रस्तुत छे आजना मुख्य समाचार। G7 शिखर सम्मेलन में प्रधानमंत्री वैश्विक दरियाई मार्गों की सुरक्षा सुनिश्चित करवा अने खलासी सामेना जोखमों थी बचावा हाकल करी। पुडुचेरी मंत्रिमंडल में आज 3 नवा मंत्रियों समावेश साथ मंत्री परिषद नु विस्तरण थयुं। राष्ट्रपति द्रौपदी मुर्मू आवतीकाले मध्य प्रदेश में 5 दिवसीय प्रवासे जशे। તેઓ 22 જૂન સુધી બેતુલ, ઓમકારેશ્વર અને જબલપુરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું. નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને 1.78 લાખ કરોડ રૂપિયા પાર પહોંચ્યું. બ્રેડ ફ્રૂટનો પ્રતિ બેરલ ભાવ 4% ઘટીને 78.66 ડોલર થયા. કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અભિષેક દવેએ જણાવ્યું કે ભારતની કૃષિ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ વધીને 500 વસ્તુઓ થઈ ગઈ. જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરવામાં આવી. ગુજરાતમાંથી સ્પેશિયલ ઇકોનોમી ઝોન એટલે કે સેઝની નિકાસમાં છેલ્લા 12 વર્ષમાં આશરે 67% નોંધપાત્ર વધારો થયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર નજીક ભારતીય તટરક્ષકની થીમ પર બનેલા સર્કલનું ઉદઘાટન કર્યું. વડોદરામાં એક ટ્રક અને ખાનગી ટ્રાવેલર્સની બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 6 લોકોના મોત. કચ્છમાં આજે બપોરે 12:39 ભૂકંપના હળવા આંચકા અનુભવાયા. સમગ્ર દેશની સાથે કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજના સ્મૃતિવન ખાતે યોજાશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05.

સુરક્ષા કરે છે. ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી

0: વિશાલ ભારદ્વાજ, સુરેશ વાડકર અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું માચીસ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, હમ કહી વિરાસત કી, ઉમ્મીદે નય ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મનાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी

મોરબંદર વ્યવસ્થા સમય રહેતા બોલાયત પંડિતની રચના. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 થવા આવી છે. હવે સાંભળશો સિંધીમાં સમાચાર.

0: આકાશવાણી ભુજ સમાચાર પ્રદેશ મારું વાંચે છે. નમસ્કાર. 21 જૂનના ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે કચ્છના અધિક કલેક્ટર પ્રાણ વિઠાણીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાની ઉજવણીના સુચારુ વ્યવસ્થાપન, બેઠક વ્યવસ્થા પ્રોટોકોલ મુજબનું આયોજન, પાર્કિંગ અને વીજ પુરવઠા જેવી બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિક કલેક્ટરે અધિકારીઓને ખાસ સૂચના આપતા જણાવ્યું હતું કે આ વર્ષે કાર્યક્રમ સ્થળો પર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ન થવો જોઈએ અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવે. કચ્છ જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી ભુજના સ્મૃતિવન ખાતે કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકોએ કાર્યક્રમ યોજાશે, જેમાં નખત્રાણામાં ટીડી વેલાણી હાઈસ્કૂલ, માંડવીમાં જીએનડી પોર્ટ એરિયા, અંજારમાં મુરલીધર આહિર બોર્ડિંગ, અબડાસામાં આદર્શ કુમાર છાત્રાલય, લખપતમાં પીએમ લિમ્બાણી સ્કૂલ દયાપર, ગાંધીધામમાં રમતગમત સંકુલ, મુંદ્રામાં પોસ્ટ કાર્ડ સ્ટેશન, ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ બેઠકમાં વહીવટીતંત્રના અધિકારીઓ અને યોગ બોર્ડના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સરકારી વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ ગુજરાતમાં રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા ભારતીય રેલવેએ વેસ્ટર્ન રેલવેના 49 કિલોમીટર લાંબા આદિપુર ભુજ સેક્શનના ડબલિંગ પ્રોજેક્ટને રૂપિયા 493 કરોડના ખર્ચે મંજૂરી આપી છે, જેનાથી હાલ સિંગલ લાઇન ધરાવતા આ રૂટ પર ભવિષ્યમાં ટ્રાફિક ઘણી ઘટશે. જેનાથી પ્રદેશના અનેક રેલવે પ્રોજેક્ટ જેવા કે ભુજ નલિયા ગેજ પરિવર્તન, નલિયા વાયોર લાઇન વિસ્તરણ તેમજ નલિયા જખૌ વાયોર લખપત અને બેસલપુર લોહાને જોડતી નવી રેલવે લાઇનોને સીધો મોટો લાભ થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા વધારાનો પેસેન્જર અને માલ સામાનનો ટ્રાફિક આદિપુર ભુજ રેલવે લાઇન પર ડાયવર્ટ થશે. વર્ષ 2019-30 સુધીમાં લાઇન ક્ષમતા 123% થવાના અંદાજ વચ્ચે આ ડબલિંગથી વેળ હળવી થશે. પરિણામે દરરોજ બંને દિશામાં 2 નવી પેસેન્જર ટ્રેનો દોડી શકશે અને વાર્ષિક વધારાના 12 મિલિયન ટન માલ સામાન પરિવહનને વેગ મળશે, જેનાથી કચ્છના આર્થિક વિકાસને પણ ગતિ મળશે. ગુજરાત સરકારના ત્વરિત હસ્તક્ષેપથી આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિકન ઓફ કોંગો DRCમાં 1 મહિનાથી ફસાયેલા ભુજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર અનિલ શર્માનો વતન વાપસીનો માર્ગ મોકળો થયો છે. ઇબોલા સંબંધિત ચિંતાઓના કારણે રવાન્ડા સરકારે DRC સાથેની સરહદો બંધ કરી દેતા તેઓ ત્યાં ફસાઈ ગયા હતા અને ભારત આવવાની ફ્લાઇટ છૂટી ગયા હતા. ડોક્ટર શર્માએ મદદ માંગતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશને વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન સાધ્યું હતું. સતત પ્રયાસોના પરિણામે તમામ કાનૂની મંજૂરીઓ મળતા તેઓ 18 જૂને સુરક્ષિત પરત ફરશે. ડોક્ટર શર્માએ સરકારનો આભાર માન્યો હતો, જ્યારે હર્ષ સંઘવીએ વિદેશમાં વસતા નાગરિકોની સુરક્ષા માટે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. કચ્છમાં ભૂકંપના હળવા આંચકાઓનો સિલસિલો યથાવત છે. આજે બપોરે 12:39 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું છે. નોંધનીય છે કે છેલ્લા 17 દિવસમાં ભૂકંપનો આ ત્રીજો આંચકો કચ્છમાં નોંધાયો છે. આ અગાઉ ભચાઉથી 25 કિલોમીટર દૂર 2.9ની તીવ્રતાનો અને દુધઈથી 24 કિલોમીટર દૂર 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થાની કચેરીમાં નોંધાયો. હવામાન વિભાગ દ્વારા 17-23 જૂન સુધીની વરસાદી આગાહી જાહેર કરાઈ છે, જે મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે, જ્યારે આવતીકાલે 18 જૂને અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. હાલ ચોમાસુ રત્નાગીરી, હૈદરાબાદ સુધી પહોંચ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભેજવાળા પવનોને કારણે વરસાદી સિસ્ટમ કાર્યરત રહેશે. ગઈકાલે મુંદ્રા, નખત્રાણા અને કચ્છના રણકાંધીના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પર્વતે હળવા છાંટા પડ્યા હતા અને આજે પણ જિલ્લામાં કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી વનડે મેચમાં 402 રનનો વિક્રમ સ્કોર કર્યો છે. લખનૌ ખાતેની મેચમાં સુકાની શુભમન ગિલના 154 રન, ઈશાન કિશનના 125 અને રોહિત શર્માના 48 રનની મદદથી 402 રન કરી સ્થિતિ મજબૂત બનાવી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: શ્યામ સાબર ખાતે

0: મારા બધા મિત્રો મને કહેતા હતા, હું સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજી પોતે કહ્યું.
1: રજીસ્ટર કરો PM સૂર્યગ્રહ.com/empire.

0: नमस्कार, आकाशवाणी अहमदाबाद वडोदरा प्रादेशिक समाचार हीना मोदी वांचे छे। सर्वप्रथम मुख्य समाचार। मुख्यमंत्री भूपेन्द्र पटेले गांधीनगर खातेथी निकळ गुजरात कार्यक्रमनो प्रारंभ कराव्यो। राज्यमां प्रथमवार टू व्हीलर आरोग्य युनिट सेवा अने आयुष प्रारंभ। वडोदरामां ट्रक अने खानगी बस वच्चेना अकસ્માતમાં 7 લોકોના મોત। ભારતીય રેલવેએ 403 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર બુચ ડબલિંગ યોજનાને મંજૂરી આપી। 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી। સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરેશ સંઘવીએ આજે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે। આ પ્રસંગે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળા અભ્યાસક્રમ માળખું અને શાળા ગુણવત્તા માળખાનું પણ લોકાર્પણ કરાયું। દરમિયાન શ્રી પટેલે જણાવ્યું, શિક્ષણને પણ ગુજરાતને સમગ્ર દેશમાં અગ્રેસર લાવવાની નેમ વ્યક્ત કરી છે।
1: આપણે શું કાર્ય કરવું, કેવી રીતનું કાર્ય કરવું, એના માટેનો આપણો ગોલ નક્કી કરી અને આગળ વધીશું તો 100% ગુજરાત અત્યારે દરેકે દરેક ક્ષેત્રે નંબર 1 છે, તો શિક્ષામાં પણ નંબર 1 ઉપર આપણે આવવું જરૂરી છે। ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કારણસર આપણે હજુ પણ એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ, તો એ આપણે આખાથી પાક્કા પાયે મજબૂતીથી આમાં આગળ વધીશું।
0: રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તરવાણીએ નવા અભ્યાસ માળખાની વિગતો આપી। તેમણે કહ્યું, અગાઉ ધોરણ 10 પછીના 2 વર્ષનો અભ્યાસ હતો, જ્યારે હવે 15 વર્ષના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે। હવે 5+3+3+4 પદ્ધતિ મુજબ અભ્યાસ કરાવવામાં આવશે, જેમાં પૂર્વ પ્રાથમિકના 3 વર્ષનો અભ્યાસ સામેલ છે। રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી 51 ટુ વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઇલ હેલ્થ યુનિટને લીલી ઝંડી આપી છે। આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું, રાજ્યના 14 જિલ્લામાં શરૂ થયેલા આ મોબાઇલ હેલ્થ યુનિટથી છેવાડાની માનવી સુધી આરોગ્ય સેવાઓની પહોંચ હવે વધુ ઝડપી અને સરળ બની છે।
1: અમારી ટીમ આરોગ્ય જયારે આ નિર્ણય લીધો કે વી પર જ્યાં નાનો રસ્તો છે તે એક ઝૂંપડું છે, તો આ એક ઝૂંપડા સુધી ડોક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો અત્યારે એક જ ઝૂંપડું હોય, તો આ માટે 51 તાલુકામાં એક ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડોક્ટર અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમની બેઝિક પ્રકારની સારવાર કરી શકે।
0: વડોદરામાં એક ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 7 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે। મળતી માહિતી મુજબ રાજસ્થાનના બિસ્વાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબ સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો। એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે। ભારતીય રેલવેએ રાજ્યમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી છે। અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે આ રેલખંડના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ સંપર્ક અને સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, તેમજ ભવિષ્યમાં યાત્રી અને માલ પરિવહનની વધતી માંગને પૂર્ણ કરવામાં મદદ મળશે। ડબલ લાઇનથી દર વર્ષે 12 મિલિયન ટન વધારાનું માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સંપર્કને મજબૂતી મળશે। દેશની કુલ વિશેષ આર્થિક ક્ષેત્ર સેસ નિકાસમાં રાજ્યનો 21% જેટલો ફાળો છે। અમદાવાદમાં આજે ગુજરાતના સેઝના 12 વર્ષની સિદ્ધિઓ અને ભવિષ્યનું વિઝન વિષય પર યોજાયેલા આઉટરીચ પ્રોગ્રામમાં ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું કે રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે આજે ગુજરાતમાં સ્થાનિક સેઝ રોકાણ, રોજગાર અને ઇનોવેશનના મહત્વના કેન્દ્રો બન્યા છે। આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ અજય બહાદુરે જણાવ્યું, દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે રાષ્ટ્રીય સ્તરે ટ્રેડ કનેક્ટ, ટ્રેડ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસ્ટિક પોર્ટલ અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ મોનિટરિંગ પોર્ટલ જેવા ડિજિટલ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યા છે।
1: उसे बारह सालों में आपने देखिए कि पूरा पहले जो पेपर वर्क से एक्सपोर्ट का ऑथराइजेशन और एक्सपोर्ट की लाइसेंसिंग और एक्सपोर्ट का जो आपका ऑथराइजेशन का
2: 500 से ज्यादा प्रोडक्ट्स ऐसे हैं कि जो हम नया प्रोडक्ट्स लेके सामने आए हैं, नए मार्केट्स लेके सामने आए हैं, जो कि हमारे प्रोडक्ट जो पहले जैसे कुछ जगह पे हमारी पॉपुलैरिटी वो मार्केट्स बढ़कर 20-25-30 और कंट्रीज में वो जाने लग गई।

0: છે. ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના મેજિસ્ટ્રેટ અવનીશ રાયે કહ્યું હતું કે એક જ પરિવારની નવ મહિલા ઈ રિક્ષામાં અન્ય એક ગામમાં લગ્ન સમારોહમાં જઈ રહી હતી. દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે ટક્કર થતા છ મહિલાના મોત થયા છે, જ્યારે ઇજાગ્રસ્ત ત્રણ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. બીજી તરફ ગુજરાતના વડોદરામાં વહેલી સવારે 4 વાગે કોટંબી સ્ટેડિયમ પાસે એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત એક મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. હવે ભારત વિશ્વનો 6ઠો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ છે. પુણેમાં એક અમેરિકી કંપનીના ઉત્પાદન એકમના ઉદઘાટન સમારોહમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે હાલમાં દેશમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન છે અને આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા વધીને 4 થઈ જશે.
1: दो प्लांट का प्रोडक्शन स्टार्ट हो चुका है और दे स्टार्टेड इन गुड फुल स्विंग. थर्ड प्लांट का इनॉग्रेशन जुलाई में होगा एंड बाय दिसंबर फोर्थ प्लांट ऑफ सेमीकंडक्टर्स विल बी फुल्ली फंक्शनल कॉमर्शियल मैन्युफैक्चरिंग इन आवर कंट्री.
0: ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને

आठ बजे फिल्म संगीत का कार्यक्रम सूर माधुरी, 8:30 गुजराती गीतों, 9:15 फिल्म संगीत, 9:30 आरएनयू अहमदाबाद द्वारा प्रस्तुत कार्यक्रम, 10:00 गुजराती गीतों, 10:30 हिंदी फिल्म संगीत कार्यक्रम, 11:10 समाचार विभाग द्वारा प्रस्तुत कराया जाएगा विशेष श्रेणी विरासत कार्यक्रम में विगत बाद हमें संबंधी हवामान समाचार। अहमदाबाद शहर में महत्तम तापमान 39.8 सेल्सियस नोधायु, जो सामान्य करता 1.6 सेल्सियस वधु रहयु, जैसे लघुत्तम तापमान 29.5 सेल्सियस नोधायु, जो सामान्य करता 2.1 सेल्सियस वधु रहयु। સાંજે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52% નોંધાયું। આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે। મહત્તમ તાપમાન 40 સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે। તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર। 354.6 અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। અત્યારે રાત્રિના 11:00 ગુજરાતી પ્રસારણ સેવા સાંભળી શકો છો। નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ।